નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે શનિવાર નિજ જ્યેષ્ઠ વદ 12મી તિથિ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 11મી જુલાઈ ઈસવીસન 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. અમારી આજની આ પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસાર યાત્રાનો પ્રારંભ કરીએ આ મંગળ સ્વરથી.

શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગ્યે આપ સાંભળશો હિન્દી ભાષામાં સમાચાર, જે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. બસ થોડી જ પ્રતીક્ષા.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.
1: सही पर अंशपी की उजाले उनकी यादों के 19 जुलाई से 9 अगस्त शाम 4 बजे सिर्फ विविध भारती पर
2: सुनिए.
1: हम विविध भारती से बोल रहे हैं, आइए सुने श्री रामचरित मानस गान भाग 246.

0: पीछे कानन छाया।
1: वेली सवारना राम राम साथे आजे कृषि माहितीमां वात करवी छे गौण फळ पाक खाटी आंबली विशे। मित्रों पहला तो जाणीए के गौण फळ पाक एटले शुं। तो गौण फळ पाक एने कहीए छीए के जे मानवी माटे मुख्य फळ पाक करता ओछा प्रमाणमां उपयोगमां लेवामां आवता होय, जेनी बजारमां मांग ओछी होय छे अने मात्र मर्यादित हद सुधी ए उगाड़वामां आवता होय छे। जो कि आ ओछी मावजते उछेरवामां आवता फळपाक होय छे अने तेथी तेने गौण फळपाक तरीके पण ओळखवामां आवे छे अने तेनी साथे साथे तेने संभवित फळो, छूटा छवाया फळ अने जंगली फळ तरीके पण ओळखવામાં આવે છે। આ બધા ગૌણ ફળ પાકો કયા છે એ જાણવું હોય તો આપણે ત્યાં થતા રાવણા જાંબુ, ફાલસા, કરમદા, કોઠા, બખાઈ આંબલી, ફણસ, ખાટી આંબલી, બીજોરા, બીલા આ બધા જ જે પાકો છે એને આપણે ગૌણ ફળ પાકો તરીકે ઓળખી શકીએ। જો ગૌણ ફળ પાકોની વિશેષતાની વાત કરીએ તો આરોગ્યની દ્રષ્ટિએ આ ખૂબ જ મહત્વના પાક ગણાય છે, કારણ કે તેમાં વધુ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ હોય છે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી બને છે। ગૌણ ફળ પાકો રાજ્યમાં ખાસ કરીને પડતર જમીન, દરિયાકાંઠાની જમીન, ડુંગરાળ જમીન, ટેકરાવાળી અને ખેતરના શેઢા પાળા ઉપર સહેલાઈથી વાવેતર કરી અને ઉગાડી શકાય છે। ગૌણ ફળ પાકોને દવા, ખાતર, પિયત એવા ઇનપુટ્સની બહુ ઓછી જરૂરિયાત રહેતી હોય છે। ટૂંકમાં કહીએ તો ગૌણ ફળ પાકો ઓછી માવજતે વધુ ઉત્પાદન આપે છે, તેથી નાના સીમાંત ખેડૂતોને આર્થિક રીતે ઘણો જ ફાયદો થાય છે અને આવકમાં પણ વધારો થાય છે। ગૌણ ફળ પાકો વિવિધ પ્રકારની જમીનમાં થતા હોવાથી ફાજલ જમીનનો ઉપયોગ કરીને જમીન ખેડાણલાયક બનાવી શકાય છે। હવે ગૌણ ફળ પાકોમાં ખાટી આંબલી વિશે વાત કરીએ તો આંબલીનું ઝાડ 8-10 મીટર ઊંચાઈ અને 2-3 મીટરનો ઘેરાવો અને મજબૂત ડાળીઓ રાખોડી રંગની મધ્યમ જાડી છાલ ધરાવતી હોય છે। ભારતના ભેજવાળા વિસ્તારમાં 12 માસ આંબલી ઝાડ લીલું રહે છે, જ્યારે સૂકા વિસ્તારમાં પાનખર ઋતુમાં પર્ણો ખરી પડે છે। આંબલીના ઝાડ મુખ્યત્વે આપણે ખેતરોના સેઢા પાળા પર જોઈ શકીએ છીએ। વિપુલ પ્રમાણમાં સેન્દ્રીય પદાર્થ ધરાવતી જમીન આંબલીને ખૂબ જ માફક આવે છે। ઉપરાંત વિવિધ પ્રકારની જેવી કે પથરાળ જમીન, ઊંડી, ગોરાળુ, ક્ષારવાળી કે ભારે કાળી જમીનમાં પણ આંબલી થતી જોવા મળે છે। બીજા ફળ પાકોની જેમ આંબલી પરંપરાગત ઝાડ છે। મુખ્યત્વે આ પાકનું વર્ધન બીજથી થતું હોવાથી આનુવંશિક વૈવિધ્ય જોવા મળે છે। રતાશ પડતો માવો ધરાવતી જાતોમાં મુક્ત એસિડ ઓછું હોવાથી મીઠી હોય છે, બાકી મોટાભાગની આંબલીની જાતો તુરા સ્વાદની હોય છે। આંબલીની મુખ્ય જાતો આ પ્રકારે આપણે જોઈ શકીએ છીએ, પ્રતિષ્ઠાન, યોગેશ્વરી કે જેમાં રતાશ પડતો માવો ધરાવતી જાત હોય છે, સિલેક્શન 263, PKM 1, DT 1 અને DT 28। આંબલીનું વાવેતર મુખ્યત્વે બીજથી થાય છે, પરંતુ હાલ કલમો દ્વારા પણ વાવેતર કરવામાં આવે છે। આંબલીને ખાસ ખાતર આપવામાં આવતું નથી, પરંતુ વાવેતર સમયે ખાડામાં સિંગલ સુપર ફોસ્ફેટ અને ત્યારબાદ એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા ખાતર આપવાથી ઝાડની વૃદ્ધિ સારી થાય છે। 50 કિલો છાણિયું ખાતર અને 1 કિલો લીંબોળીના ખોળ ચોમાસા દરમિયાન ખાડામાં આપવાથી ફાયદાકારક ઉત્પાદન લઈ શકાય છે। આંબલી સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક છે, તેને ખાવાથી આપણું શરીર ગંભીર રોગોથી સુરક્ષિત રહે છે। આંબલીમાં વિટામિન સી, વિટામિન એ, ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ, આયર્ન અને ફાઇબર જેવા પોષક તત્વો ભરપૂર હોય છે। આંબલીનું પાણી પણ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવામાં સારી ભૂમિકા ભજવે છે। તો આજે કૃષિ માહિતીમાં વાત કરી ગૌણ ફળ પાક ખાટી આંબલીની। ફરી મળીએ ત્યાં સુધી સૌને રામ રામ।
0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી, વિષય હતો ગૌણ ફળ પાક ખાટી આંબલી, રજૂ કરી રહ્યા હતા કાનન છાયા।

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે જોઈએ અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની રૂપરેખા. અત્યારે સવારે 7:20 ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, 7:30 સુગમ સંગીતનો કાર્યક્રમ, જેમાં આજે આ માસનું ગીત આપ સાંભળશો. કવિ ઉદયન ઠક્કરની રચના, ગાયક ડોક્ટર ભરત પટેલ, આસ્વાદ જ્વલંત છાયા, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, જેમાં આજે સાંભળશો વિષય આદિ પર્યાવરણ, તે વિષે સ્તુતિ ભુજની રજૂઆત. 8:30 ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં, જેમાં આજે આપ સાંભળશો ચંદુભાઈ ભૂતના કંઠે ગવાયેલા કેટલાક ભજનો. સવારે 8:50 આરોગ્ય વિષયક કાર્યક્રમ નિરામય, જે અંતર્ગત મેલેરિયા અને ડેન્ગ્યુથી બચીએ તે વિશે ડોક્ટર ગૌરાંગ ઉપાધ્યાય સાથે મુલાકાત. 9:15 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. સવારે બરાબર 10 આપ સાંભળશો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત ફોન ઇન કાર્યક્રમ કેમ છો મિત્રો, પ્રસ્તુતિ પ્રેરણા બુજ. સવારે 11:00 બપોરે 3 સુધીના કાર્યક્રમો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું, જેમાં બપોરે 12 ગુજરાતી ગીતો, 12:30 સખીઓનો મળીતો કાર્યક્રમ સહિયર, જેમાં આજે આપ સાંભળશો આકાશવાણીના

એક વાગીને 10 મિનિટે સુગમ સંગીતનો કાર્યક્રમ, 1:30 વાગ્યે ફૌજી દોસ્તો માટેનો કાર્યક્રમ જય ભારતી, 2:40 વાગીને ગુજરાતી ગેર ફિલ્મી ગીતો આપ સાંભળશો. સાંધ્યકાલીન 5:10 વાગીને વિવિધ ભારતી કાર્યક્રમ. સાંજે 6 વાગ્યે શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ, જેમાં કલાકાર અતા મોહમ્મદ ખાનનું સિતારવાદન, જેઓ રજૂ કરશે રાગ દેવગાંધાર. 6:30 વાગીને યુવા દોસ્તોનો માનીતો કાર્યક્રમ યુવાણી, જે આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, જેમાં knowledge.com પ્રશ્નો અને જવાબો, પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. 7:22 અમારા ગ્રામ્ય વિસ્તારના ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જે પણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું જ પ્રદાન રહેશે, જેમાં પ્રસ્તુત કરીશું વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અપૂર્વ ત્રિવેદી સાથે વિશેષ ચર્ચા, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયા, નિર્માણ અટલ શર્મા. રાત્રે 8 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા.

0: 15 મિનિટે ગુજરાતી ગીત ગઝલનો કાર્યક્રમ, 9:30 આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત રાષ્ટ્રીય રેડિયો પત્રિકા જે અંતર્ગત આજે આપ સાંભળશો સંસ્કૃતિ ભારતી, રાત્રે 10 સંગીતનો ખિલ ભારતીય કાર્યક્રમ. તો શ્રોતા સાથીઓ, હતા અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમો અંગેની રૂપરેખા. બસ થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર જે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: એમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયન્તામ્, પ્રવાચિકા રચા ઝા. અથ વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદ્ય ઓકલેન્ડ નગરે ન્યૂઝીલેન્ડ દેશસ્ય પ્રધાનમંત્રિણા ક્રિસ્ટોફર લક્સન ઇત્યનેન સહ દ્વિપક્ષીય વાર્તાં કુર્વન્. ઉભૌ નેતારૌ વ્યાપાર વાણિજ્ય રક્ષા ક્ષેત્રેષુ દ્વિપક્ષીય સંબંધાનાં સર્વેષાં પક્ષાણાં સમીક્ષાં કરિષ્યતઃ. પ્રધાનમંત્રી મોદી પ્રમુખૈ ઉદ્યોગપતિભિઃ ક્રીડાક્ષેત્રસ્ય વિશિષ્ટ

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પૂરગ્રસ્ત સુરતના 2,500 પરિવારોને કેસડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના 3 દિવસના પ્રવાસે. રાજ્યના જીએસટી વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6,54,00,000ની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ. સમાચાર વિગતવાર. ભારે વરસાદ અને પૂરની આપત્તિની પરિસ્થિતિમાં સુરત અને આસપાસના અસરગ્રસ્ત વિસ્તારોના 9,100 પરિવારોનો સર્વે હાથ ધરાયો હતો અને ભોગ બનેલા પરિવારોને કેસ

0: ટોલ્સ ચૂકવવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેરના અંદાજે 9,100 જેટલા પરિવારોનો ડોર ટુ ડોર સર્વે પૂર્ણ કરી 800થી વધુ અસરગ્રસ્ત પરિવારોને 6,800 લેખે ઘરવખરી અને કેસડોલ તેમને રૂબરૂમાં આપી દેવામાં આવી છે. બાકી રહેલા તમામ પરિવારોને પણ આ સહાય પહોંચાડવા માટે અલગ અલગ ટીમો કાર્યરત કરી દેવાઈ છે. પૂરના પાણી ઓસર્યા પછીની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે સુરત કલેક્ટર કચેરીમાં સુરત જિલ્લાના તમામ સંકલન અધિકારીઓ, મહાનગરપાલિકા અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ સાથે તાકીદની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી રાહત કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે 6 તાલુકામાં 50 ટીમો સર્વેની કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં 2500 પરિવારોને 1.50 કરોડ રૂપિયાની સહાય કેસમાં ચૂકવવામાં આવી છે.
1: જ્યાં પાણી ભરાઈ ગયા હતા ત્યાં કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા તેને ઘરવખરી નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે, અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે. તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે. હજુ પણ ફિલ્ડ
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહી જાહેર સભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઇ લોકાર્પણ કરશે. તો સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે તેઓ દહેગામમાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા નવનિર્મિત શાકભાજી બજારના લોકાર્પણ અને અમૃત મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. છેવટે અમદાવાદના શાહીબાગ અતિથિગૃહ ખાતે શ્રી શાહ વિવિધ બેઠકો યોજશે. પર્યાવરણના સંરક્ષણ અને હરિયાળી વધારવાના સંકલ્પ સાથે બોટાદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ARTO ઉપવનના નામે 151 વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો છે. મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત બોટાદ જિલ્લા કલેક્ટર HM વોરાએ જણાવ્યું કે પર્યાવરણનું જતન એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત બની છે.
2: બોટાદ ARTO કચેરી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ નિમિત્તે કુલ 151 જેટલા જુદા જુદા વૃક્ષોનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. સતત હરિયાળી થાય, ઓક્સિજનની માત્રા વધે અને ક્લીન બોટાદ, ગ્રીન બોટાદના સૂત્રને ચરિતાર્થ કરવા માટે ARTO કચેરી એમના સ્ટાફે ખૂબ સારી મહેનત કરી છે. વૃક્ષો ઉછેરવા જ કે ઉગાડવા જ એ મતલબ નથી, પણ 100% સર્વે થાય એવા પ્રયત્નપૂર્વક ખાસ કરીને એનું જતન માટેનું પ્લાનિંગ પણ ખૂબ સારી રીતે કરવામાં આવ્યું છે.
0: વન વિભાગ દ્વારા નાગરિકો માટે અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. નાગરિકો હવે માત્ર એક મિસકોલ અથવા વોટ્સએપ પર હાઈ લખી પોતાના નજીકની સરકારી નર્સરીની વિગતો આંગળીના ટેરવે મેળવી શકશે. રાજ્યને હરિયાળું બનાવવાના ઉદ્દેશથી વન વિભાગ દ્વારા 8320002000 હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. આ ડિજિટલ સિસ્ટમ થકી નાગરિકોને એક SMSમાં લિંક મળશે, જેના પર ક્લિક કરતા જ સંબંધિત વિસ્તારની નર્સરીનું ચોક્કસ ગુગલ મેપ લોકેશન, સંપર્ક વિગતો અને વન અધિકારીઓની માહિતી સ્ક્રીન પર ઉપલબ્ધ થશે. નાગરિકો સરકારી નર્સરીમાંથી નજીવી કિંમતે ઉચ્ચ ગુણવત્તાયુક્ત રોપાઓ મેળવી શકે છે. આ ઉપરાંત વન વિભાગ દ્વારા વન્યજીવોના સંરક્ષણ અને રેસ્ક્યુ કામગીરી માટે 24 કલાક કાર્યરત ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર પણ સક્રિય કરવામાં આવ્યો છે, જેના પર નાગરિકો વન્યજીવ ઇમરજન્સી કે અન્ય ફરિયાદો અંગે કોઈપણ સમયે સંપર્ક કરી સહયોગ મેળવી શકે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. ગુજરાત સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વિભાગ દ્વારા રાજ્યમાં કરચોરી કરનાર તત્વો સામે કરાયેલી કાર્યવાહી અંતર્ગત 6.54 કરોડની કરચોરી ઝડપી પાડી છે. રાજ્ય કરવેરા વિભાગે પાન મસાલા, બીડી, સિગરેટ, સોપારી અને ચૂનાનો વેપારી સામે કાર્યવાહી હાથ ધરી હતી. SGHC વિભાગ દ્વારા અમદાવાદ, ડીસા, પાલનપુર, પાટણ, બેચરાજી, રાધનપુર, વિસનગર, ઊંઝા, મહેસાણા અને બાવડા ખાતે આવેલા 27 કરદાતાઓના કુલ 41 સ્થળોએ દરોડા પાડી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અનેક સ્થળોએ બિલ વિના તથા હિસાબમાં નોંધ

0: કર્યા વિના મોટા પ્રમાણમાં માલનું વેચાણ કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. તપાસ દરમિયાન બહાર આવેલા સ્ટોક તફાવત, બિન હિસાબી વેચાણ અને અન્ય ગેરરીતિઓના આધારે પ્રાથમિક તબક્કે આશરે 6.54 કરોડની કરચોરી પકડાતા વેરાની વસૂલાત તથા જરૂરી કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાબરકાંઠા સહિતના કેટલાક જિલ્લાઓમાં ચાંદીપુરમના કેસ જોવા મળતા અરવલ્લી જિલ્લા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમ દ્વારા રાજસ્થાન સાથે જોડાયેલા વિસ્તારોમાં સર્વેની કામગીરી તેમજ દવા છંટકાવની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જિલ્લા રોગયાળા નિયંત્રણ અધિકારી આશીષ ખાંટે જણાવ્યું હતું.
1: સાબરકાંઠા અને જે દાહોદના કેસ નોંધાયો છે એના અનુસંધાને તમામ તાલુકામાં ડસ્ટિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તકેદારી રૂપે જો કહેવા જઈએ તો જેના કાચા ઘરો છે ત્યાં તિરાડોને હિરાએ પૂરી દે, જરૂર પડે તો આજુબાજુ દવાનો છંટકાવ બી કરે, જેનાથી શું થાય છે કે સેન્ડફ્લાય મરી જાય છે અને આ છોકરાઓને બાય થવાના કેસ બી ઘટવા લાગે છે. 0 થી 14 સુધીના બાળકો માટે આપણે સર્વે ચાલુ કરેલો છે. જો આવા કોઈ બાળકો શંકાસ્પદ મળે છે તો તાત્કાલિક ધોરણે હાયર સેન્ટર રિફર કરવા માટે બી આપણે સૂચના આપેલી છે.
0: દરમિયાન મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના લાછડી ગામ ખાતે ચાંદીપુરાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે. આ કેસ નોંધાયા બાદ જિલ્લા રોગચાળા અટકાયતી ટીમ, તાલુકા આરોગ્ય વિભાગ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં તાત્કાલિક સઘન સર્વેલન્સ અને રોગ નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે વિશ્વ વસ્તી દિવસ છે. યુવા વસ્તીને ડેમોગ્રાફિક ડિવિઝનમાં તબદીલ કરી ગુજરાત મોડેલ સ્ટેટ બન્યું છે. સાંભળીએ એક અહેવાલ.
2: આજે 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે મનાવાશે ત્યારે ગુજરાત યુવા વસ્તીને ડેમોગ્રાફિક ડિવિઝનમાં બદલતું મોડલ સ્ટેટ બન્યું છે. સત્તાવાર યાદી મુજબ તાજેતરમાં જાહેર કરાયેલી વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ આ દિશામાં રાજ્યના યુવાનો માટે ગેમ ચેન્જર સાબિત થઈ રહી છે. આ નીતિનો મુખ્ય સ્તંભ કૌશલ્ય વિકાસ અને રોજગારીનો છે. નીતિ અંતર્ગત રાજ્ય સરકારે આગામી સમયમાં ગુણવત્તાયુક્ત રોજગારીની તકનું સર્જન કરવાનું પણ લક્ષ્ય રાખ્યું છે. નવી નીતિ યુવાનોને માત્ર નોકરી શોધનારા જ નહીં પણ નોકરી આપનારા બનવાની પ્રેરણા આપે છે. વિશ્વ વસ્તી દિવસે વસ્તી એ બોજ નહીં પણ જો તેને યોગ્ય કૌશલ્ય અને સાનુકૂળ નીતિઓનું પીઠબળ મળે તો તે દેશને વિકસિત ભારત 2047 તરફ દોરી જતી સૌથી મોટી શક્તિ બની શકે છે તે રાજ્ય સરકારે સાબિત કર્યું છે. ચૈતાલી જોશી, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: ગાંધીનગર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રવાસ 5.0 અંતર્ગત ભારત પ્રવાસ પુરસ્કાર 2026 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં જાહેર પરિવહન ક્ષેત્રમાં સેવા, સલામતી, નવીનતા, ટેકનોલોજી અને શ્રેષ્ઠ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર યોગદાન આપવા બદલ વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓને ભારત પ્રવાસ એવોર્ડ 2026 અર્પણ કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યપાલે દેશભરમાંથી આવેલા બસ અને કાર ઓપરેટરોને સંબોધતા જણાવ્યું હતું કે પરિવહન સેવાઓ દેશને એકતાના સૂત્રમાં બાંધવાનું અને પ્રગતિને ગતિ આપવાનું કાર્ય કરે છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે સાઉથમ્પટન ખાતે 5 મેચની શ્રેણીની અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. શ્રેણીમાં 3-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. ભારત 3-0થી આ શ્રેણી ગુમાવી ચૂક્યું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પૂરગ્રસ્ત સુરતના 2500 પરિવારોને કેશ ડોલ્સની ચૂકવણી. મોડી રાત્રે નાયબ મુખ્યમંત્રીએ તંત્ર સાથે બેઠક કરી. વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમોમાં ભાગ લેવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યના 3 દિવસના પ્રવાસે. રાજ્ય જીએસટી વિભાગે પાન મસાલા સહિતના વેપારીઓ સામે કાર્યવાહી કરી 6 કરોડ 56 લાખની કરચોરી ઝડપી. ચાંદીપુરા વાયરસ સામેની તકેદારી માટે અરવલ્લી અને મહેસાણામાં સર્વે. અને પુરૂષ ક્રિકેટમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે અંતિમ T20 મેચ. આ સાથે આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના પ્રારંભમાં સાંભળી રેન

શ્રોતા મિત્રો, ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ બાલિકા બધુ ફિલ્મનું ગીત, સંગીતકાર આરડી બર્મન.

0: ફિલ્મ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન થયો. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. આ માસનું ગીત કવિ ઉદયન ઠક્કર, ગાયક ડોક્ટર ભરત પટેલ, આસ્વાદ જ્વલંત છાયા, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ.
1: રાત દિવસ ગોખલે રહી રહીને તુલસી દલ સડ્યા, બેજ પળ મૂકી દીધા તડકે, ટપોટપ ઉઘડ્યા. કવિતાના વિવિધ સ્વરૂપોમાં વિહરતા જ નહીં, પરંતુ ઉડ્ડયન કરતા કવિ ઉદયન ઠક્કરની ગઝલ એક સામાન્ય, નવા નહીં એવા વિષયને પણ અસામાન્ય રીતે અને નવી રીતે રજૂ કરે છે. આ આખી ગઝલ વાંચી જઈએ તો આપણને દૂર દૂર ક્યાંક અખો પોતાના છપ્પા બોલતો હોય ને એવો મંદ મંદ રવ કાને પડે. ગઝલના પોત અને સ્વરૂપનો આછેરો ઉલ્લેખ કરીએ તો દરેક શેરને પોતાનું અલગ અસ્તિત્વ અને છતાં આખી ગઝલનો એક સળંગ મૂડ અહીં જળવાયો છે. સાહિત્ય એટલે જીવનનું

પ્રતિબિંબ, જીવનનો પડછાયો એવી રૂઢ માન્યતાનો અહીં લોપ સ્પષ્ટ જોઈ શકાય છે. અહીં તો કેટલીક રૂઢિઓ, ધર્મ પરંપરા કે પૌરાણિક મનાતી પરંપરાઓ સામે સીધા જ સવાલ ઊભા કરાયા છે. અને સારી કવિતાઓના અનેક પૈકી એક લક્ષણ એ પણ ખરું ને કે તે પ્રવાહની સામે બાથ પણ ભીડે. અહીં રમલ છંદમાં લખાયેલી આ ગઝલના પ્રથમ શેરમાં જ કવિએ તુલસી દલ જેવી રોજિંદી છતાં પવિત્ર પૂજા સામગ્રીને કવિતાની સામગ્રી તરીકે લઈને રૂઢિઓ પર પ્રહાર કર્યો છે. વર્ષોથી તુલસી દલ જેવો આપણો ધર્મ કે આપણું જીવન ગોખલે રહી રહીને સડી રહ્યા હોય, તેને નૈસર્ગિકતાનો થોડો તડકો મળે, આપણી દઢમૂલ થયેલી ઊંડે ઉતરી ચૂકેલી વાતોને જો સહજતાનો, સરળતાનો થોડો તડકો મળે, કોઈ પ્રતિભાને ખીલવા માટે સ્વતંત્રતા અને પૂર્ણ અવકાશ મળે તો તે તરત જ ઉઘડી જાય. ગઝલના બીજા શેરમાં તો કવિએ કમાલ કરી છે. તિર્યકતાથી પોતાની વાત થોડા દૂર રહીને પણ સરસ રીતે કવિએ કરી છે. એક વેધક સવાલ અહીં ઉઠાવ્યો છે, મરઘી પહેલાં કે ઈંડું, તે પ્રશ્ન જેટલો જૂનો છે તેટલો જ પુરાણો દ્વંદ્વ પ્રારબ્ધ અને પુરુષાર્થની વચ્ચેનો છે. કવિ કહે છે, બાવડું ચલવે હથેળી કે હથેળી બાવડું, એટલે હસ્તરેખા અને બાવડાના બળ વચ્ચેની આ વાત છે. પ્રારબ્ધ હોય તો બાવડાનો પુરુષાર્થ ફળે કે પુરુષાર્થ કરીએ તો હસ્તરેખાઓ પણ બદલાઈ જાય. આ ગૂંચને તેમણે વળી સહેલી કહી છે અને પાછું કહ્યું છે, આ સવાલ જોશીને ન આવડ્યા. કેટલી મહત્વની વાત અને કેટલી સરસ રીતે કંઈક ઢાંકીને એમણે એવો નિર્દેશ કર્યો છે. દેવાલયો માટે થતા દાન, સ્થાનકોમાં થતી ઉછામણી કે બોલાતી બોલી, લગભગ કોઈ ધર્મ સંપત્તિના આધિપત્યથી પર નથી. શ્રદ્ધાના તાંદુલ લઈને આવેલા ભક્તો ડોકા તાણી તાણીને મૂર્તિની એક ઝલક જોઈ લેવા જોરતા હોય અને આર્થિક ક્ષમતાના જોરે શેઠ કહેવાતા લોકો આગળની હરોળમાં હોય, આ નવું દ્રશ્ય નથી. દરેક વિધિવિધાનના ભાવ પણ નક્કી. બોર્ડ વાંચીએ તો એમ લાગે કે આ ધર્મસ્થાન છે કે હોટેલ. ત્યાં ખાવાનું મેનુ કાર્ડ, અહીં પૂજાવિધિનું મેનુ. અને કવિએ આ વાત કેવી સરસ રીતે આપણને કહી છે, મંગળા 300, શયન 100, 150માં રાજભોગ, આપણને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા. બસ આપણને પેલી ફિલ્મ યાદ આવી જાય કે અહીંના લોકો ગોડ લવિંગ નહીં, ગોડ ફિયરિંગ પીપલ છે. અને પછી જે કવિ વાત કરે છે તેમાં સૂફીઓની અનકન્ડિશનલ ડેડિકેશનની ઝલક મળે, બિનશરતી સમર્પણ, શરણાગતિ. જો કહો તો આંગળી વાઢીને અજવાળું કરું, આશકાલે હાથ ધોઈ નાખતા ન આવડ્યા, આંગળી વાઢીને અભિષેક કરવાની આ વાત છે. અહીંયા એક્સક્યુઝ મી એમ કહેતો ગાલિબ સંભળાય, જાન તુમ પર નિસાર કરતા હું, મેં નહીં જાનતા દુઆ ક્યા હૈ. બસ આ સંપૂર્ણપણે સમર્પણની એક વાત કવિ લઈને આવે છે. અને પછી કહે છે, હું હજીએ એકડા પર એકડો ઘૂંટ્યા કરું, આપને 33 કોટી કેવી રીતે આવડ્યા, મારી તો હજી શરૂઆત છે, મારું તો આ પ્રથમ પગલું છે, અને તમે તો 33 કોટી દેવને જાણો છો. અહીંયા પણ એક કટાક્ષ પણ છે, તો એક પોતાને કંઈક ન આવડવાની, પોતે અજાણ હોવાની, અજ્ઞાન હોવાની, એક સામાન્યતાની, ધરાતલની સ્વીકૃતિ પણ છે. એટલે આપણી ભક્ત કવિઓની પરંપરા, આપણી સૂફી કવિતાની પરંપરા, આ તમામ બાબતોની ઝલક અહીંયા જોવા મળે છે. અને તેમ છતાં આ ગઝલનું પોતાનું જેને કહી શકાય એવું એક સ્વરૂપ છે. ઉદયન ઠક્કરની કવિતા ગીત, અછાંદસ, ગદ્ય કવિતા જેવા વિવિધ મુકામોમાંથી વહી છે. કોઈ ગઝલ લખે, કોઈ ગીત લખે, પણ ઉદયન એવા સુખદ અપવાદમાં છે કે જે આ બધું જ લખે છે. તેમની ગઝલોમાં કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે, કૂંપળની પાસે કુમળી કોઈ હથોડી છે, એવો પથ્થર તોડ પ્રશ્ન છે. તો ઓહો હો, દર્શન થઈ ગયા, બોલે જાદવરાય, અને પ્રેમ અમારો મહાદેવ, અને અમે પ્રેમના નંદીજી, એવી સભારંજકતા પણ છે. પરંતુ અહીં ક્યાંક નૈસર્ગિકતાની વાત છે, તો ક્યાંક પ્રારબ્ધ અને પુરુષાર્થનો કોયડો છે, તો ક્યાંક વળી ધર્મકારણમાં અર્થકારણની

ભેળસેળ સામે સ્પષ્ટ નિર્દેશ છે. ગોપિકતાથી કવિએ કેટલીક બાબતો એવી રીતે ઉઘાડી આપી છે, પરંપરા કે જૂની માન્યતાઓ સામે કવિતાના માર્ગે થયેલી ક્રાંતિ કંઈ નવી વાત નથી, પણ સેંકડો શબ્દોમાં કહેવાતી વાત અહીં કવિએ ચંદ શેરોમાં બયાં કરી છે. ગહેરી ગુફામાં જે હીરા પડ્યા છે એની પર સીધી જ ટોર્ચ ફેંકી છે અને સીધો જ કોઈ હીરાનો ચળકાટ ત્યાં આંખને અડે છે. શક્ય છે કે એ આપણા આંખાને આંજી પણ દે.

0: સુગમ સંગીતના કાર્યક્રમમાં હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કવિ ઉદયન ઠક્કરની રચના, ગાયક ડોક્ટર ભરત પટેલ, સ્વર નિયોજન અને સંગીત ડોક્ટર ભરત પટેલ. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતી ભાષામાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર, જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્ર ગિરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે. અને મહિલા ક્રિકેટ ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ભારતે પ્રથમ દાવમાં 200

0: 85 રન બનાવ્યા. સમાચાર વિગતવાર. ભારત અને ન્યૂઝીલેન્ડે આજે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપનને આવરી લેતા 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. આ બેઠક દરમિયાન વેપાર, વાણિજ્ય, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. વાટાઘાટો અગાઉ પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે
1: 40 સાલ કે બાદ ભારત કે પ્રધાનમંત્રી કા ન્યૂઝીલેન્ડ આના હુઆ હૈ ઓર એક પ્રકાર સે આપકી આર્થિક રાજધાની મે કાર્યક્રમ બના કરકે ભારત ઓર ન્યૂઝીલેન્ડ કે સંબંધો કો એક નઈ તાકત દેને કા એક અવસર પેદા કિયા હૈ. મેં આપકો બહોત બહોત આભારી હું. યે હમારે સંબંધો મે એક ઐતિહાસિક પડાવ હૈ જો હમારે સંબંધો કે નઈ ઉર્જા હમારી મિત્રતા કે નઈ સંકલ્પ કો દોહરાને વાલા હૈ.
0: પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે સહિયારા લોકશાહી મૂલ્યો અને દરિયાઈ હિતોના આધારે બંને દેશો ઇન્ડો પેસેફિક ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સુરક્ષાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્ષને પ્રધાનમંત્રી મોદીની મુલાકાતને ઐતિહાસિક ગણાવી હતી અને કહ્યું હતું કે તે બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે. અગાઉ પ્રધાનમંત્રી મોદીનું ગવર્મેન્ટ હાઉસ ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી આજે ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે અને ઉદ્યોગ તથા રમતગમતની અગ્રણી વ્યક્તિઓને મળશે. ઓસ્ટ્રેલિયા અને ઇન્ડોનેશિયાની સફળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ગઈકાલે તેમના 3 દેશોના પ્રવાસના અંતિમ તબક્કામાં ન્યૂઝીલેન્ડ પહોંચ્યા હતા. 4 દાયકામાં ભારતીય પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પહેલી મુલાકાત છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. શ્રી શાહે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે બંદર સુરક્ષા બ્યુરોની સ્થાપનામાં થયેલી પ્રગતિની સમીક્ષા કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે બંદર સુરક્ષા ફક્ત લાયસન્સ પ્રાપ્ત ખાનગી સુરક્ષા એજન્સીઓને સોંપવી જોઈએ અને ફક્ત કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ દ્વારા તાલીમ પામેલા કર્મચારીઓને જ તૈનાત કરવા જોઈએ. તેમણે નિર્દેશ આપ્યો હતો કે બંદર સુરક્ષા તાલીમ સંસ્થામાં તાલીમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે. શ્રી શાહે મત્સ્ય વિભાગના અધિકારીઓ સાથે માછીમારી બંદરો અને માછીમારી ઉતરાણ કેન્દ્રો માટેની સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન આજે બિહારની એક દિવસની મુલાકાતે ગયાજી જશે. મુલાકાત દરમિયાન તેઓ બિહાર જાહેર વહીવટ અને ગ્રામીણ વિકાસ સંસ્થા ખાતે બિહાર વિધાનસભાના સભ્યો માટેના તાલીમ કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે સાંજે અમદાવાદ પહોંચશે અને આવતીકાલે તેઓ અમદાવાદમાં સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહીને જાહેરસભાને સંબોધશે. શ્રી શાહ થલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં વિવિધ જગ્યાએ વૃક્ષારોપણ કરશે. ત્યારબાદ તેઓ પ્રહલાદનગર વિસ્તારમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત શ્રી શાહ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. સોમવારે 13 તારીખે શ્રી શાહ ગાંધીનગરમાં NFSU પરિસરમાં 11મી ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રુપની બેઠક અને પ્રથમ આંતરરાષ્ટ્રીય તપાસકર્તા સ્પર્ધા તથા શિખર સંમેલનના ઉદઘાટન સમારોહમાં વિશેષ ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે નાગપુરમાં બ્રિક્સ પરિવહન મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કરશે. આ 2 દિવસીય બેઠક ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ વિષય સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણું માટે નિર્માણ હેઠળ આયોજિત કરવામાં આવી રહી છે. આ બેઠક બ્રિક્સ પરિવહન કાર્યકારી જૂથની બેઠકના સમાપન બાદ યોજાઈ છે, જ્યાં સભ્ય દેશોના પ્રતિનિધિઓએ એક સામાન્ય પરિવહન કાર્યસૂચિ પર ચર્ચા કરી હતી. રશિયા અને બ્રાઝિલ દ્વારા આયોજિત અગાઉની બેઠકો બાદ આ બેઠકનો હેતુ પરિવહન ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગને વધુ મજબૂત બનાવવાનો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gov અને અમારા એક્સ હેન્ડલ AIR_ABD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં ભારતીય નૌકાદળના સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગે

0: એટ આઈએનએસ મહેન્દ્રગીરી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ થશે. આ ભારતની સંરક્ષણ સ્વનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન માનવામાં આવે છે. સમારોહ પહેલા નૌકાદળના કર્મચારીઓને સંબોધતા શ્રી શાહે જણાવ્યું હતું કે
1: एक्स्ट्रा रीजनल पावर्स की प्रेजेंस और एक्टिविटी लगातार बढ़ रही है, जो स्वयं आप प्रत्यक्ष अपनी आंखों से देख रहे हैं.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તાજેતરના તણાવમાં વધારો થયો હોવા છતાં અમેરિકા અને ઇરાન વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે, પરંતુ ગયા મહિને થયેલ યુદ્ધવિરામ સમાપ્ત કરાયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ઇરાને વાટાઘાટો ચાલુ રાખવા વિનંતી કરી છે અને અમેરિકા આ માટે સહમત થયું છે. અમેરિકાએ હર્મુઝ સ્ટ્રેટમાં જહાજો પર હુમલા બંધ કરવા માટે ઇરાન પાસે માંગ તીવ્ર બનાવી છે. આ હુમલાને કારણે તણાવ વધવાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. કોલસા મંત્રાલયે વાણિજ્યિક કોલસા બ્લોકની હરાજીના 15મા રાઉન્ડ અને 13 અને 14મા રાઉન્ડના બીજા પ્રયાસ માટે મળેલી બીડ ખોલી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર 23 કોલસા બ્લોક્સમાંથી 8 માટે કુલ 21 બીડ પ્રાપ્ત થઈ છે. મંત્રાલયે માહિતી આપી હતી કે હરાજી પ્રક્રિયામાં 16 કંપનીઓએ ભાગ લીધો હતો. લંડનના લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી પ્રથમ મહિલા ક્રિકેટ ટેસ્ટના બીજા દિવસે ઇંગ્લેન્ડ ગઈકાલના પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ગઈકાલની રમતના અંતે માયા બાઉચિયર 17 અને હીથર નાઇટ 1 રન સાથે રમતમાં છે. આ અગાઉ ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ 83 રન, કેપ્ટન હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્માએ અડધી સદી ફટકારી હતી. ફિફા વિશ્વકપમાં સ્પેને બેલ્જિયમને 2-1થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે, તો અગાઉ ફ્રાન્સે પ્રથમ ક્વાર્ટર ફાઇનલમાં મોરોક્કોને 2-0થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે ત્રીજી ક્વાર્ટર ફાઇનલમાં નોર્વેનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે અને ચોથી ક્વાર્ટર ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન આર્જેન્ટિના આવતીકાલે સ્વિટ્ઝર્લેન્ડ સામે ટકરાશે. હવામાન વિભાગે આગામી 3 દિવસ દરમિયાન બિહાર, ઉત્તરપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. વિભાગે 5 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, અરુણાચલ પ્રદેશ અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ, જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવે આજના અખબારોના સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારોને મુખ્ય મથાળામાં સમાવેશ કરાયો છે. સંદેશનું મુખ્ય મથાળું છે ઇઝરાયેલનો દાવો, ટ્રમ્પની હત્યાનું ઇરાનનું કાવતરું. ગુજરાત સમાચારની હેડલાઇન છે દેશમાં 10 વર્ષમાં 94,000 સરકારી સ્કૂલોને તાળા. નવ ગુજરાત સમય લખે છે પર્વતીય રાજ્યોમાં ભૂસ્ખલન, પૂર્વોત્તરમાં પૂર, 5ના મોત. આ ઉપરાંત ઇરાન સાથે યુદ્ધ વિરામ ખતમ, વાટાઘાટો ચાલુ, રામ મંદિરમાં પહેલીવાર સીઈઓ પોસ્ટ વહીવટી નાણાકીય જવાબદારી સંભાળશે, અમરનાથ શિવલિંગ સંપૂર્ણ ઓગણી ગયું, એક દેશ એક ચૂંટણી 2029થી લાગુ થઈ શકશે જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. ભારત અને ન્યૂઝીલેન્ડે સંરક્ષણ, પશુપાલન અને ડેરી, પર્યટન, રમતગમત અને આપત્તિ વ્યવસ્થાપન એમ 5 મુખ્ય સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકાર દેશની દરિયાકાંઠાની સુરક્ષાને મજબૂત બનાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સ્વદેશી સ્ટીલ્થ ફ્રિગેટ આઈએનએસ મહેન્દ્રગીરીને આજે પૂર્વીય નૌકાદળના કાફલામાં સામેલ કરશે અને મહિલા ક્રિકેટ ટેસ્ટના આજે બીજા દિવસે ઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 1 વિકેટે 21 રનના સ્કોરથી આગળ રમશે. ભારતે પ્રથમ દાવમાં 285 રન બનાવ્યા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા સાથીઓ, હવે પ્રસ્તુત છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. આદિ પર્યાવરણ તે વિશે રજૂ કરી રહ્યા છે સ્તુતિ ભુજ.

આપણે વાત કરીશું આદિ પર્યાવરણ વિશે. મિત્રો, આદિ પર્યાવરણ એટલે કરોડો વર્ષ પૂર્વેનું પૃથ્વીનું પર્યાવરણ, સજીવોના જીવન અને વિકાસ ઉપર પ્રભાવ પાડતી બાહ્ય પરિસ્થિતિ અને અસરોનો સરવાળો એટલે આદિ પર્યાવરણ. પર્યાવરણમાં આબોહવાનો અભ્યાસ સમાવિષ્ટ છે. બાહ્ય પરિબળોના અભ્યાસ માટેના ઉપકરણો તો છેલ્લા 100-150 વર્ષમાં જ શોધાયા અને ઉપયોગમાં આવ્યા છે. પૃથ્વીની ઉત્પત્તિને વર્ષો વીતી ગયા. આ સમયગાળા દરમિયાનના પર્યાવરણનો અભ્યાસ આડકતરી રીતે જ શક્ય છે. આ દિશામાં પાયાની માહિતી માટે ભૂસ્તરશાસ્ત્ર તથા જીવાશ્મ એટલે કે ફોસિલ્સનો અભ્યાસ અગત્યનો છે. 2.5 થી 3 અબજ વર્ષ પુરાણા જીવાશ્મો આપણને મળ્યા છે. આ ઉપરાંત ખગોળ, ભૌતિકશાસ્ત્ર, હવામાનશાસ્ત્ર તથા ભૂભૌતિકશાસ્ત્ર પર્યાવરણ અંગે અટકળરૂપ માહિતી મેળવવા માટે કામના છે. મિત્રો, પર્યાવરણમાં વખતો વખત ફેરફારો થતા રહ્યા છે અને વર્તમાનમાં પણ આ ફેરફારો ચાલુ જ છે. પુરાતન કાળમાં જે પર્યાવરણ હતું તેવું આજે નથી. આમ થવાના વિવિધ કારણોમાં આબોહવાકીય ફેરફારો જેવા કે હિમયુગનું આગમન, જ્વાળામુખી ક્રિયા, ખંડોનું વિસ્થાપન

0: આ ભૂભૌતિક શાસ્ત્ર પર્યાવરણ અંગે અટકળરૂપ માહિતી મેળવવા માટે કામના છે. મિત્રો, પર્યાવરણમાં વખતોવખત ફેરફારો થતા રહ્યા છે અને વર્તમાનમાં પણ આ ફેરફારો ચાલુ જ છે. પુરાતન કાળમાં જે પર્યાવરણ હતું તેવું આજે નથી. આમ થવાના વિવિધ કારણોમાં આબોહવાકીય ફેરફારો જેવા કે હિમયુગનું આગમન, જ્વાળામુખી ક્રિયા, ખંડોનું વિસ્થાપન, સમુદ્રના પાણીની સપાટીની વધઘટ, પર્વતોનું નિર્માણ વગેરેને ગણી શકાય. એકવાર પૃથ્વી ઉપર સજીવોની ઉત્પત્તિ થયા પછી તેના વિકાસ માટેનું જરૂરી તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસથી લઈને 30 ડિગ્રી સેલ્સિયસ પૃથ્વીના મોટાભાગમાં જળવાઈ રહ્યું છે. આ બાબત પણ નોંધપાત્ર છે. અગાઉ પૃથ્વી ઉપર સમઘાત આબોહવા હતી, તેથી ચોમેર વૃક્ષાચ્છાદિત જંગલો હતા. પરંતુ હવામાન બદલાતા વૃક્ષો તેમજ તેની ઉપર નભતા પ્રાણીઓ જેવા કે મહાકાય ડાયનોસોર એ નાશ પામ્યા. હિમાલયના નિર્માણને કારણે મધ્ય એશિયા તથા ભારતનું પર્યાવરણ બદલાયું. નષ્ટ થયેલી વનસ્પતિ તેમજ પ્રાણીસૃષ્ટિના અવશેષો જીવાશ્મ રૂપે જળવાઈ રહે છે, જેના અભ્યાસ ઉપરથી જે તે યુગની સજીવ સૃષ્ટિ તથા પર્યાવરણનો ખ્યાલ આવે છે. દાખલા તરીકે કચ્છમાં ગેંડાના જીવાશ્મો મળ્યા છે. આ સાબિત કરે છે કે એ સમયમાં કચ્છમાં ગેંડા ઉછરી શકે એવા જંગલો હોવા જોઈએ. પરાગરજના જીવાશ્મોનો અભ્યાસ જે તે યુગની વનસ્પતિ સૃષ્ટિનું પુનર્નિર્માણ કરવામાં અગત્યનો છે. આ ઉપરથી અમુક પ્રકારનું પર્યાવરણ કેટલો સમય ટક્યું તે પણ નક્કી કરી શકાય છે. ડાયટમ્સ જેવી એકકોષી સૂક્ષ્મ લીલ અને ફોરામિના ફેરા જેવા પ્રજીવ સૂક્ષ્મ પ્રાણીઓ પણ ભૂસ્તરોમાં જકડાઈ જઈને જીવાશ્મમાં રૂપાંતરિત થયેલા મળે છે. આ ઉપરથી જેમાં આ સૃષ્ટિ વિકસી શકે તેવી જલસૃષ્ટિનું પાણી, મીઠું પાણી કે સમુદ્ર જળની હાજરીનો ચોકસાઈપૂર્વક ખ્યાલ આવે છે. હિમયુગ અંગેની માહિતી હિમશિલા વડે ખડકો અને ભૂસ્તરોના થયેલ ઘસારા તથા એકઠા થયેલ નિક્ષેપોના અભ્યાસ ઉપરથી મેળવાય છે. પરવાળાના ખડકો હૂંફાળા સમુદ્રનું અસ્તિત્વ દર્શાવે છે. વળી ક્રમાનુસારી બાષ્પના અભ્યાસ પરથી વરસાદની અછતવાળા પ્રદેશોનો ખ્યાલ આવે છે. ઓક્સિજનના ભારે તથા હલકા સમસ્થાનિકોનું પાણી, કાર્બન ડાયોક્સાઇડ તથા કાર્બોનેટમાં વિભાગીકરણ થાય છે. આના પ્રમાણનો ઉપયોગ કરીને સમુદ્રનું તાપમાન તથા કદ મેળવી શકાય છે. હિમનદીના બરફમાંના ઓક્સિજનના સમસ્થાનિકોના પ્રમાણ ઉપરથી હવામાનનું તાપમાન પણ મેળવી શકાય છે. સજીવોની ઉત્ક્રાંતિ પણ એક રીતે પર્યાવરણમાં થતા ફેરફારોને લીધે થઈ છે તેમ પણ કહી શકાય. છેલ્લી સદીમાં થયેલા કચ્છના ધરતીકંપને લીધે અલ્લાના બંધ નામનો પ્રદેશ વિકસ્યો છે અને જેને લીધે સિંધુનું વહેણ બદલાઈ ગયું અને કચ્છમાં આવતું તેનું પાણી અટકી ગયું છે. આ કારણે કચ્છના પર્યાવરણમાં ઘણો ફેરફાર થઈ જતા
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ વિશે એક 5 મિનિટ વિષય હતો. આદિ પર્યાવરણ રજૂ કરી રહ્યા હતા સ્તુતિ બુજ. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત સમાચાર.
2: बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
3: जल है तो हम है. आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं, रिचार्ज पिट और शाफ्ट बनवाएं, अनुपयोगी बोरवेलों को ठीक करें, जलाशयों से गाद निकालें, अधिक से अधिक पेड़ लगाएं. इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से.
4: नमस्कार, आकाशवाणी से समाचार प्रभात के साथ मैं कनकलता. भारत और न्यूजीलैंड ने आर्थिक और रणनीतिक सहयोग को बढ़ावा देने के लिए रक्षा, आपदा प्रबंधन और पशुपालन सहित प्रमुख क्षेत्रों में 5 समझौता ज्ञापनों पर हस्ताक्षर किए. प्रधानमंत्री नरेंद्र मोदी ने ऑकलैंड में न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन के साथ प्रतिनिधिमंडल स्तर की वार्ता की. कहा, भारत और न्यूजीलैंड हिंद प्रशांत क्षेत्र में शांति तथा सुरक्षा को मजबूत करने में महत्वपूर्ण भूमिका निभा सकते हैं. स्वदेशी स्टेल्थ फ्रिगेट महेंद्र गिरे आज नौसेना में शामिल होगा. गृहमंत्री अमित शाह ने बंदरगाह सुरक्षा ब्यूरो के क्रियान्वयन में हुई प्रगति की समीक्षा की. मजबूत तटीय सुरक्षा उपायों के निर्देश दिए. फीफा विश्व कप में स्पेन बेल्जियम को 2-1 से हराकर सेमीफाइनल में, आज रात तीसरे क्वार्टर फाइनल में नॉर्वे का मुकाबला इंग्लैंड से. और विंबलडन टेनिस के महिला सिंगल फाइनल में आज चेक गणराज की कैरोलिना मुकोवा हमवतन लिंडा नुस्कोवा के साथ खेलेंगी. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी और न्यूजीलैंड के प्रधानमंत्री क्रिस्टोफर लक्सन के बीच आज ऑकलैंड में द्विपक्षीय वार्ता हुई. इसके बाद दोनों देशों ने

શ્રોતા મિત્રો, આજના આ નિરખને ગગનમાં કાર્યક્રમમાં સાંભળીએ ચંદુભાઈ ભૂતના કંઠે ગવાયેલા કેટલાક ભજનો. પ્રારંભમાં સાંભળીએ નરસિંહ મહેતાની આ રચનાને.

0: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
1: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
2: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળુ ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળુ ગુજરાત આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે. જૈવિક વિવિધતાનું જતન
0: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए, चालो घर अने ऑफिस मा रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए, रिचार्ज पेट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों मा काप दूर करिए, वधु ने वधु वृक्षो वाविए, चालो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: શ્રોતા મિત્રો, આજે આપણે નિરખને ગગનમાં કાર્યક્રમ સાંભળી રહ્યા હતા. આ કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. ચંદુલાલ ભૂતના કંઠે ગવાયેલા કેટલાક ભજનો આપણે માણ્યા. તબલા પર સંગત કરી રહ્યા હતા બલવંત ગોસાઈ, હાર્મોનિયમ પર આનંદ મકવાણા, મંજીરા પર સુરેજતી ગોસાઈ, રામસાગર પર કુમન પ્રસાદ નિમાવત સંગત કરી રહ્યા હતા. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ બાલ.

0: આકાશવાણી રાજકોટ પરથી પ્રસ્તુત થાય છે દર ગુરુવારે અને રવિવારે કાર્યક્રમ સહિયર.
1: સહિયર કાર્યક્રમમાં અમે લઈને આવ્યા છીએ નવું નજરાણું,
0: મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના.
1: સાંભળો દર મહિનાના બીજા અને ચોથા રવિવારે બપોરે 12:30 કલાકે
0: નારી સંતોની શબદ સાધના.
2: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
3: ચોરણ
2: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
4: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહજ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
2: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણ ની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ. આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગો પણ. આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઇડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન એઆઈઆર પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150 વધુ આકાશવાણીની ચેનલો 50 વધુ ભાષાઓમાં પણ. ન્યૂઝ ઓન એઆઈઆર NEWSONAIR આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.
5: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
6: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે આરોગ્ય વિષયક કાર્યક્રમ નિરામય.
7: શ્રોતા મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે દર વર્ષે ચોમાસાની ઋતુમાં મેલેરિયા અને ડેન્ગ્યુ દેખા દે છે. તો મેલેરિયા અને ડેન્ગ્યુ શું છે, કઈ રીતે થાય છે અને તેના નિયંત્રણ માટે શું કરવું જોઈએ તે વિશે આજે આપણે જાણકારી મેળવવાની છે. માહિતી આપવા માટે આકાશવાણી સ્ટુડિયોમાં અમે આમંત્રણ આપેલ છે રાજકોટ જિલ્લાના મેલેરિયા ઓફિસર શ્રી ગૌરાંગભાઈ ઉપાધ્યાયને. તો આપણે તેમને મળીએ અને તેમની પાસેથી જાણકારી મેળવીએ. ગૌરાંગભાઈ, આકાશવાણી સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. નમસ્કાર.
8: નમસ્કાર
7: ગૌરાંગભાઈ. સૌ પ્રથમ મેલેરિયા અને ડેન્ગ્યુ શું છે તે વિશે અમારા શ્રોતાઓને ટૂંકમાં જાણકારી આપશો.
8: મેલેરિયા એ પેરેસાઇટથી થતો અને એનોફિલિસ માદા મચ્છરથી ફેલાતો એ તાવ છે, અને ડેન્ગ્યુ છે એ વાયરસથી થતો અને એડિસ માદા મચ્છરથી ફેલાતો તાવ છે.
7: હવે મેલેરિયા અને ડેન્ગ્યુ વ્યક્તિને કઈ રીતે લાગુ પડે છે અને તેનો ફેલાવો કઈ રીતે થાય છે તે વિશે જણાવશો.
8: મેલેરિયા ફેલાવનાર મચ્છર જે છે એનોફિલિસ માદા મચ્છર, એ રાત્રિના કરડે છે. જ્યારે કોઈ વ્યક્તિને મેલેરિયા થયો હોય અને એને રાત્રિના આ મચ્છર કરડે તો જંતુ છે મચ્છરના શરીરમાં જતા હોય છે, ત્યાં તેનો વિકાસ થાય અને અઠવાડિયા પછી આ માદા મચ્છર અન્ય કોઈને જ્યારે કરડે ત્યારે એની સૂંઢ દ્વારા આ જંતુ શરીરમાં જાય છે અને એને મેલેરિયા થાય છે. એવી જ રીતે ડેન્ગ્યુમાં જે એડિસ મચ્છર છે દિવસે કરડે છે અને એ પણ દર્દી પાસેથી તેનો વાયરસ લઈ અને અઠવાડિયા પછી ચેપી બને છે અને દિવસ દરમિયાન જેને જેને કરડે એને ડેન્ગ્યુનો ચેપ આપે છે. આ રીતે આ રોગ સાજી વ્યક્તિમાં પ્રવેશે છે.
7: હવે મેલેરિયા અને ડેન્ગ્યુ આ બંને મચ્છરો દ્વારા જ ફેલાય છે, તો બંને કોઈ પણ વ્યક્તિને લાગુ પડે તો એને કઈ રીતે ખ્યાલ આવે કે મને મેલેરિયા છે કે ડેન્ગ્યુ, તેના લક્ષણો કઈ ખરા?
8: મેલેરિયાના લક્ષણોમાં ઠંડી લાગીને તાવ આવવો, ઉલટી ઉપકાર

0: અથવા પરસેવો વળીને તાવ ઉતરી જવો એ મુખ્યત્વે છે. જ્યારે ડેન્ગ્યુમાં સખત તાવ આવવો, શરીરમાં દુખાવો થવો, આંખના ડોળાના હલનચલન કરતા દુખાવો થાય, પેટમાં દુખે અને ઉલટી ઉપકા થાય, આવા મુખ્ય ચિહ્નો આપણને જોવા મળે ત્યારે દર્દી શંકા કરી શકે કે મને મેલેરિયા અથવા ડેન્ગ્યુનો ચેપ લાગેલ છે.
1: કોઈ પણ વ્યક્તિને મેલેરિયા અથવા તો ડેન્ગ્યુ થયો હોય તો તેનું પાક્કું નિદાન કરવા માટે શું કરવું જોઈએ?
0: કોઈ પણ તાવ છે, મેલેરિયા હોઈ શકે. મેલેરિયાનું પ્રમાણ સામાન્ય રીતે વધારે હોય છે, એટલે તાવ આવે તો તરત લોહીની તપાસ કરાવડાવવી જોઈએ. એની માઇક્રોસ્કોપી દ્વારા અને રેપિડ કાર ટેસ્ટ દ્વારા તપાસ થાય છે અને રિઝલ્ટ મળે છે કે તેમને મેલેરિયા છે કે નહીં. અને જો મેલેરિયા નેગેટિવ આવતો હોય અને છતાં તાવ ના ઉતરતો હોય તો ડેન્ગ્યુની શંકા કરી અને તેનું લોહીનું સેમ્પલ લઈ અને આપણે માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટ પીડીયુ મેડિકલ કોલેજમાં મોકલીએ છીએ. ત્યાં એની તપાસ થાય છે. એના રેપિડ કાર ટેસ્ટ પણ આવતા હોય છે, પણ એ 100% શ્યોર ના હોવાથી આપણે મેડિકલ કોલેજમાં જ એનું ટેસ્ટિંગ જે થાય એને શ્યોર ગણીએ છીએ.
1: હવે ગૌરવભાઈ, મેલેરિયા અને ડેન્ગ્યુ એ મોટાભાગે ચોમાસાની ઋતુમાં જ જોવા મળે છે, તો આ રોગની સારવાર શું ઉપલબ્ધ છે તે વિશે થોડી માહિતી આપશો?
0: મેલેરિયાનું નિદાન થતા જ આપણે તેમને ક્લોરોક્વિન, પ્રિમાક્વિન, આર્ટિસ્યુનેટ, જે પ્રકારનો મેલેરિયા હોય એ પ્રકારની દવા આપણે આપતા હોઈએ છીએ. ડેન્ગ્યુ એ વાયરસથી થતો રોગ છે, એની કોઈ સ્પેસિફિક ટ્રીટમેન્ટ, સ્પેસિફિક દવા નથી, પરંતુ એને સાઇન અને સિમ્પટમ્સ જે હોય એ પ્રમાણેની દવા આપવાની જરૂરિયાત રહેતી હોય છે.
1: હવે મેલેરિયા અને ડેન્ગ્યુ એ બંને મચ્છર દ્વારા જ ફેલાય છે, તો આ મચ્છરો એ ક્યાં ઈંડા મૂકે છે, ક્યાં એનું ઉત્પાદન થાય છે એ વિશે થોડી જાણકારી આપશો? કઈ રીતે મચ્છરનો ઉપદ્રવ થઈ શકે?
0: આપણે જે હમણાં અગાઉ વાત કરી એ પ્રમાણે ચોમાસાની ઋતુ પછી અને ચોમાસાની ઋતુ દરમિયાન આ રોગ વધારે દેખાય છે. એનું મૂળ કારણ જ એ છે કે વાતાવરણ, ભેજનું પ્રમાણ પણ વધતું હોય છે અને સાથે વરસાદ થતા અલગ અલગ ઘણા બધા સ્પોટ, ઘણા ઘણા પાત્રો એવા બનતા હોય છે કે જ્યાં મચ્છર ઈંડા મૂકી શકે, ખાડા ખાબોચિયા પણ ભરાતા હોય છે. મેલેરિયાનો મચ્છર છે મોટા ભાગે ઘરોની બહારના ખાડા ખાબોચિયા, હોજ, હવાડા વગેરેમાં ઈંડા મૂકતા હોય છે. જ્યારે ડેન્ગ્યુનો જે મચ્છર છે એડિસ, એ મોટા ભાગે ઘરના પાત્રોમાં, ટાંકા ટાંકી, કોઠી ગળી, પક્ષીકુંડ, ફ્રીજ, ટાયર વગેરે જગ્યાએ ઈંડા મૂકતું હોય છે. આ ઈંડા મૂક્યા પછી 1-1.5 દિવસમાં તેમાંથી પોરા બને છે. 5-7 દિવસ પોરા અવસ્થા રહે ત્યાર પછી કોશેટો બને અને કોશેટો 1-1.5 દિવસ પછી પુખ્ત મચ્છરમાં પરિણમે છે. આવી રીતે 8-10 દિવસમાં ઈંડામાંથી પોરા, પોરામાંથી કોશેટો અને કોશેટોમાંથી પુખ્ત મચ્છર બનતા હોય છે.
1: એટલે 10-15 દિવસ જેટલો મચ્છરને વૃદ્ધિ થતા સમય લાગે છે.
0: હાજી, 10 દિવસમાં નવા મચ્છર તૈયાર થઈ જાય વાતાવરણ મુજબ.
1: હવે તો લોકોને એક પ્રશ્ન થાય કે સરકાર દ્વારા આના માટે કઈ પગલા ભરવામાં આવી રહ્યા છે કે નહીં?
0: ચોક્કસ, આના માટે મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે ઘરે ઘરે જઈને એના ટાંકા ટાંકી, કોઠી ગળીની તપાસ કરવામાં આવે છે. એમાં પોરા હોય તો એના નાશ માટે એબેટ નામની દવાનું દ્રાવણ નાખવામાં આવે છે. આ ઉપરાંત લોકોને પણ જાગૃત કરવામાં આવે છે કે આપ પણ તમામ પાત્રો બરાબર ઢાંકીને રાખો જેથી તેમાં ઈંડા જ ના મૂકી શકે. અને જો ઢાંકી શકાય એવા ન હોય તો એને દર અઠવાડિયે એક વખત ઘસીને સાફ કરો અને પછી નવું પાણી ભરો. અને મોટા ટાંકા, હોજ વગેરે હોય તો એમાં પોરાભક્ષક માછલી મુકાવો. આ જ રીતે બહારના જગ્યામાં, ખાડા ખાબોચિયા વગેરેમાં માટી પુરાણ કરાવડાવવું, પાણી વહેતું કરવું અથવા એમાં બીટીઆઈ નામની દવાનો છંટકાવ, અને જો એવું શક્ય ના હોય અને મોટા જળાશયો હોય તો એમાં પોરાભક્ષક માછલી, આ રીતે અમે કામગીરી કરતા હોઈએ છીએ.
1: હવે મોટાભાગે શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય વિસ્તારમાં પણ પીવાના પાણીનું સ્ટોરેજ કરવામાં આવે છે, મોટા ટાંકા બનાવવામાં આવે છે, તો આ ટાંકાની સંભાળ કઈ રીતે રાખવી જોઈએ?
0: આ ટાંકાને બિલકુલ હવાચુસ્ત બંધ રાખવો જોઈએ અને કોઈ પણ પ્રકારે તેમાં મચ્છર જઈને ઈંડા ના મૂકી શકે એ વ્યવસ્થા આપણે જોવી પડે.
1: અને પાણી પણ બદલાવવાની જરૂર ખરી?
0: પાણી બદલાવતું રહેવું જોઈએ, પરંતુ જો કોઈ સ્ટોરેજની વ્યવસ્થા હોય તો એના માટે એવું કરી શકાય કે કોઈ એક પાત્ર છે તો એ 1-2 દિવસમાં 2 દિવસમાં ખાલી થાય છે, બીજું પાત્ર છે 2 દિવસ પછી ઉપયોગમાં થશે તો એને બરાબર ઘસીને સાફ કરીને તડકે સૂકવીને પછી ભરીએ.
1: હવે આજે ડેન્ગ્યુની આપણે વાત કરી તો ડેન્ગ્યુનું જે એડિસ ઇજિપ્ત મચ્છર છે,
0: હાજી,
1: એ દિવસે જ કરડે છે અને ઠંડા વાતાવરણમાં રહે છે, તો એના માટે ઘરની અંદર શું સંભાળ લોકોએ રાખવી જોઈએ?
0: ઘરની અંદર ક્યાંય પાણી ના ભરાઈ રહે એની એક તકેદારી રાખવી જોઈએ. આ સિવાય મચ્છર બની જાય આજુબાજુમાંથી કોઈ પણ જગ્યાએથી તો ઉડીને આવી શકવાની પૂરી સંભાવના છે, તો પૂરતું શરીર ઢકાય તેવા આખીબાઈના કપડાં પહેરવા જોઈએ. જેટલો શરીરનો ભાગ ખુલ્લો રહે છે એમાં મોસ્કીટો કરડે નહીં, મચ્છર આપણને કરડે નહીં, એ પ્રમાણેના રિપલન્ટ્સ, અલગ અલગ પ્રકારના સાધનો બજારમાં ઉપલબ્ધ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. અને બાળકોને, વૃદ્ધોને અને સગર્ભા બહેનોને એને પણ જો દિવસ દરમિયાન આરામ કરવાનો કે એવું હોય તો મચ્છરદાનીની અંદર આરામ કરે એ પ્રમાણેની તકેદારી રાખવાની જરૂર રહે છે.
1: સાહેબ, એક વાત

0: સાંભળી છે કે આજે ડેન્ગ્યુ ના મચ્છર છે એ ફ્રીજમાં પણ નિવાસ કરે છે, તો આ વાત સાચી છે?
1: આ ફ્રીજની પાછળની જે ટ્રે હોય છે, જૂના જે ફ્રીજ હોય છે એમાં ડિફ્રોસ્ટ માટેની ટ્રે હોય છે, તો એ પાણી જે એકઠું થતું હોય છે એમાં આ મચ્છર થતા હોય છે, અને એની દર અઠવાડિયે ટ્રે કાઢી સાફ કરી અને પછી ફરીથી મૂકવામાં આવે તો એમાં મચ્છર ઉત્પત્તિ રોકી શકાય. આના માટે કોઈ એક ચોક્કસ વાર દરેક ઘરમાં નક્કી કરવો જોઈએ કે ક્યાં વારે આ કામ કરવામાં આવશે. અન્યથા આ જે ટ્રે છે એમાં થોડુંક નિમક ખાવાનું મીઠું એ નાખી દેવામાં આવે તો જે પાણી થશે એ ખારું થશે, તો ખારા પાણીમાં એડિસ ઇજિપ્તી છે ઈંડા મૂકતું નથી. આ પ્રમાણે આપણે ત્યાં કાળજી લઈ ને મચ્છર ઉત્પત્તિ રોકી શકીએ છીએ.
0: હવે ગૌરંગભાઈ, સરકાર તો મચ્છર નિયંત્રણ માટે ઘણા પ્રયાસો કરે છે, પરંતુ લોકોના સહકારની શું અપેક્ષા છે?
1: લોકોના સહકાર વગર તો કોઈ પણ કામ છે 100% પૂરું થઈ જ ના શકે.
0: બરાબર છે,
1: અને લોકોના સહકારની પૂરેપૂરી અપેક્ષા અને પૂરેપૂરી સહયોગની જરૂર છે. પોતાના ઘરોમાં જે કંઈ વાસણોમાં પાણી ભરતા હોય ટાંકા ટાંકી, એ બધા બરાબર ઢાંકીને રાખે, ન ઢાંકીને રાખી શકાતા હોય એવા પાત્રો દર અઠવાડિયે એક વખત ઘસીને સાફ કરે, તડકે સૂકવે, પછી

0: ઘરમાં નક્કી કરવો જોઈએ કે ક્યાં વારે આ કામ કરવામાં આવશે. અન્યથા આ જે ટ્રે છે એમાં થોડુંક નિમક, ખાવાનું મીઠું એ નાખી દેવામાં આવે તો જે પાણી થશે એ ખારું થશે. તો ખારા પાણીમાં એડિસ ઇજિપ્તી છે ઈંડા મૂકતું નથી. આ પ્રમાણે આપણે ત્યાં કાળજી લઈ ને મચ્છર ઉત્પત્તિ રોકી શકીએ છીએ.
1: હવે ગૌરવભાઈ, સરકાર તો મચ્છર નિયંત્રણ માટે ઘણા પ્રયાસો કરે છે, પરંતુ લોકોના સહકારની શું અપેક્ષા છે?
0: લોકોના સહકાર વગર તો કોઈ પણ કામ છે 100% પૂરું થઈ જ ના શકે.
1: બરાબર છે.
0: અને લોકોના સહકારની પૂરેપૂરી અપેક્ષા અને પૂરેપૂરી સહયોગની જરૂર છે. પોતાના ઘરોમાં જે કંઈ વાસણોમાં પાણી ભરતા હોય, ટાંકા ટાંકી, એ બધા બરાબર ઢાંકીને રાખે. ન ઢાંકીને રાખી શકાતા હોય એવા પાત્રો દર અઠવાડિયે એક વખત ઘસીને સાફ કરે, તડકે સૂકવે પછી ભરે અને મચ્છરના દંશથી બચે. આ એક ખૂબ જ અગત્યની બાબત છે.
1: આ સિવાય ઘણા લોકો છે એ લિક્વિડનો ઉપયોગ કરતા હોય છે, રાત્રે ધુમાડો કરતા હોય છે, અગરબત્તી કરતા હોય છે, તો આ મચ્છર નિયંત્રણ માટે કેટલું ઉપયોગી બની શકે?
0: એ ઉપયોગી ચોક્કસ બને, પરંતુ એની એક પદ્ધતિ બદલાવવાની જરૂર છે. કે મોટાભાગે કોઈ પણ ઇલેક્ટ્રિકનો પોઈન્ટ છે 3-4-5 ફૂટ ઊંચો હોય છે, ખરેખર એ 1/2 ફૂટ જ ઊંચો હોય. કારણ કે કોઈ પણ ધુમાડો છે એ નીચેથી જ ઉપર જવાનો હંમેશા. જો તમે ઉપરની સાઈડ આ રિપેલન્ટ કે લગાડશો, મચ્છર અગરબત્તી કે કરશો, તો એનો ધુમાડો ઉપર જશે. નીચેના ભાગમાં કબાટની નીચે, ટેબલની નીચે જ્યાં મચ્છર સંતાયેલા છે એને એનાથી ઇરિટેશન થશે નહીં અને દૂર ભાગશે નહીં. તો એનો કોઈ અર્થ નથી સરતો. એના માટે આપણે થોડીક પદ્ધતિ બદલાવવાની જરૂર છે, આપણી ટેવ બદલવાની જરૂર છે.
1: તો ગૌરવભાઈ, આપ સમય કાઢી અને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને મેલેરિયા અને ડેન્ગ્યુથી કઈ રીતે બચી શકાય એ વિશે વિસ્તૃત જાણકારી આપી, માહિતી આપી, તે બદલ આકાશવાણી વતી અને અમારા શ્રોતા મિત્રો વતી આપનો આભાર. નમસ્તે.
0: નમસ્તે.
2: નિરામય કાર્યક્રમ અંતર્ગત હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મેલેરિયા અને ડેન્ગ્યુથી બચીએ તે વિશે ડૉક્ટર ગૌરાંગ ઉપાધ્યાયની મુલાકાત. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 9 વાગે આપ સાંભળશો હિન્દી ભાષામાં સમાચાર, જે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. બસ થોડી જ પ્રતીક્ષા.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
0: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
2: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
3: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
2: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
3: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
2: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-2449-3931, એટલે કે 0281-244-3931.
3: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
4: શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ. આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે. આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો. ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે. આકાશવાણીની FM ગોલ્ડ, FM રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ. આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો. તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હોવા આપની સાથે સદાય રહે.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. આજના આ મનોરંજન કાર્યક્રમમાં આપણે સાંભળીએ ફિલ્મ અભિનેતા કુમાર ગૌરવના જન્મદિવસ નિમિત્તે તેમની ફિલ્મોના કેટલાક યાદગાર ગીતોનો ગુલદસ્તો. પ્રારંભમાં સાંભળીએ લવ સ્ટોરી ફિલ્મનું ગીત લતા મંગેશકર અને અમિત કુમારનો યુગલ સ્વર, સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

0: वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए। चालो घर अने ऑफिस मा रेन वॉटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए। रिचार्ज पेट अने शाफ्ट बनाविए। बिन उपयोगी बोरवेल ने ठीक करिए। जलाशयों मा काप दूर करिए। वधु ने वधु वृक्षों वाविए। चालो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ તેરી કસમ ફિલ્મનું ગીત, અમિત કુમારનો સ્વર, સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ દિલ ક્યા કરે ફિલ્મનું ગીત. અલકા યાજ્ઞિકનો સુમધુર સ્વર છે, સંગીતકાર છે જતીન લલિત.

શ્રોતા મિત્રો, આ છે રેફ્યુજી ફિલ્મનું ગીત, અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના યુગલ સ્વરમાં. સંગીતકાર અનુ મલિક, ગીતકાર જાવેદ અખ્તર.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ માણી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળીએ યે હૈ મુંબઈ મેરી જાન ફિલ્મનું ગીત. કુમાર સાનુનો સ્વર છે, સંગીતકાર છે જતીન લલિત, ગીતકાર છે ઇન્દિવર.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ તાલ ફિલ્મનું ગીત. યુગલ સ્વર છે હરિહરન.

0: સુખવિંદર સિંઘ અને હરિહરનના સ્વરમાં હમણાં જ આપણે સાંભળ્યું તાલ ફિલ્મનું ગીત. સંગીતકાર હતા એ આર રહેમાન, ગીતકાર હતા આનંદ બક્ષી. તાલ ફિલ્મના આ ગીતની સાથે જ મનોરંજન કાર્યક્રમ અહીં સંપન્ન થયો. પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી.
1: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
2: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
1: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
2: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
1: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0-282-44-39-31, એટલે કે 0-281-244-3931.
2: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

0: મીડિયમ વેવ 373.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા સાથીઓ, પ્રસ્તુત છે શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો. કાર્યક્રમ સાંભળીએ તે પહેલા આ જાહેરાત.
1: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: आयुष्मान भारत प्रधानमंत्री जन आरोग्य योजना के तहत लगभग 60 करोड़ लोग बने हैं 5 लाख रुपए के मुफ्त उपचार के हकदार। अब तक 12 करोड़ से भी ज्यादा मुफ्त उपचार किए जा चुके हैं, जिससे गरीब परिवारों के चिकित्सा खर्च में लगभग 2 लाख करोड़ रुपए की बचत हुई। आज ही आयुष्मान ऐप डाउनलोड कर आयुष्मान कार्ड बनाएं। ज्यादा जानकारी के लिए 1455 पर कॉल करें।
1: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
2: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે। જૈવિક વિવિધતાનું જતન
1: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન।
3: નમસ્તે, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ ઓલ માય ફ્રેન્ડ્સ। હું છું આપની સ્વર સખી પ્રેરણા બુચ, લઈને આવી ગઈ છું આપનો પ્રિય કાર્યક્રમ કેમ છો મિત્રો લઈને। દોસ્તો, મને કહેશો તમને શું ગમે? તમને પ્રિય વ્યક્તિ, પ્રિય રમત, પ્રિય ખાણું, પ્રિય પુસ્તક અને હા, પ્રિય રેડિયો કાર્યક્રમ પણ ખરો હો? આપણને બધાને જીવનના અલગ અલગ આયામો પર કશુંક ને કશુંક પ્રિય હોય છે। આજના કાર્યક્રમમાં વાત જે તમારું પ્રિય હોય એની જાણીએ પહેલા શ્રોતા પાસેથી। નમસ્કાર, આકાશવાણી રાજકોટ, કોણ વાત કરો છો?
4: પ્રસિંહ અમરસિંહ સોલંકી બોલું છું, ગામ સાંભળી મોટાવાદ, તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા છે।
3: અચ્છા અચ્છા, કેમ છો સોલંકી ભાઈ?
4: બસ હાલ તો આ વાવેતર નો પશુ નું એવું બધું હાલતો।
3: બરાબર, આપણે ભાઈ આજે વિષય રાખ્યો છે મારું પ્રિય, તમને જે પણ ગમતું હોય એના વિશે કઈક વાત કરો।
4: આપણે તો જો પશુ છે, પશુ નું ગમે, ખેતીવાડી નું ગમે, પછી વરસાદ નું બધું આપણે તો સારું ગમે, બરોબર? બધું સારી, કોઈ કમાતું હોય, કોઈ ગરીબ માણસ ગરીબ હોય અને કોઈ હાલતું હોય, સુખી થાય ગમે, આપણને બધું એવું સારું ગમે।
3: વાહ, એ ખુબ સારી વાત છે।
4: અમાર તો જમીન તો થોડી છે, પણ હાલ
3: તમે કેટલા વર્ષ

0: થી ખેતી કરો છો?
1: અમે બસ અમારા દાદા ખેતી કરતો, અમારા દાદા ખેતી
0: કરતો. બરોબર છે. અને સોલંકીભાઈ, આજે કાર્યક્રમમાં કયું ગીત સાંભળવાની ફરમાઈશ છે?
1: વરસાદમાં આપણે નહીં, વરસે છે, મેઘા વરસે છે.
0: હા,
1: ગીત સાંભળવું છે આપણે, અને થોડા નામ લેવા છે.
0: ચોક્કસ.
1: અમારે અકબર કાકા છે, જાણે આપણે રેડિયોમાં સાંભળતા, 1980 થી સાંભળતા, રેડિયા લાયસન્સ ઘણા તાને સાંભળતા, એટલે અમારે પરિવારમાં છે અનુપસિંહ, શ્રદ્ધાબેન સિંજલ, કિશન, શ્રદ્ધાબેન, અનુપસિંહ,
0: ભલે ભલે. તો આપ સૌની પસંદનું રજૂ કરીએ છીએ આપનું આ ગીત. ફોન કરવા બદલ આભાર. આવજો.

0: હા જી ધીરુભાઈ નમસ્કાર, કેમ છો?
1: નમસ્કાર, બસ ગાઝા બેન. તમારે કેમ વરસાદ પાણી છે?
0: વરસાદ પાણી હમણાં થોડાક દિવસ થી પાછો પોરો લીધો છે, એવું છે? ધીરુભાઈ આપ શું કામ કરો છો?
1: હું લુવારી કામ કરું, કાંટાનું.
0: બરાબર છે.
1: અને કિરાકરી કામ ગટપણમાં આવે.
0: બરાબર, એટલે હજી તમે પ્રવૃત્ત છો કે નિવૃત્તિ લઈ લીધી છે?
1: ના ના, કામ કરું છું.
0: વાહ વાહ, એ તો બહુ
1: સરસ. રેડિયાનો તો પહેલેથી શોખ છે
0: એમને.
1: હા, 70 વર્ષ સાંભળું.
0: તો ધીરુભાઈ, આજે છે ને આપણે કાર્યક્રમમાં વિષય રાખ્યો છે મારું પ્રિય. તો તમને રેડિયો કેટલો પ્રિય, રેડિયોના કયા કાર્યક્રમો પ્રિય, એ વિશે કઈક વાત કરો.
1: રેડિયોના બધા કાર્યક્રમ સાંભળો, એક બધા પ્રિય છે. કાયમ 24 કલાક રેડિયો શરૂ હોય મારી.
0: અચ્છા, અને એમાં કયું સ્ટેશન સાંભળો છો? રાજકોટ સાંભળો કે નહીં?
1: રાજકોટ, વિભાતી
0: બે.
1: હા, સખી સહેલી આવે છે, ફોન ઇન કાર્યક્રમ આવે છે, એમાં સારું મજા આવે છે.
0: બરાબર છે,
1: બધા સાંભળી પ્રોગ્રામ.
0: અને ધીરુભાઈ, આમ રેડિયો કાર્યક્રમો સિવાય તમને શું કરવું ગમે?
1: બસ કામ કરીએ ને આનંદ કરીએ, બીજું તો શું ગમે હવે? અત્યારે જે થાય એ કર્યા કરીએ. અત્યારે સમય જાય ને આપણો બે કામ થાય.
0: બરાબર છે. અને આજે કયું ગીત સાંભળવું છે?
1: હમ સાથ સાથ નું આપણે મા બાપ નું આવે છે.
0: યે તો સચ હૈ કી ભગવાન હૈ. જી ચોક્કસ. અને સાથે કોણ સાંભળવાનું છે?
1: મુકેશભાઈ છે, મારા બે દીકરા છે, લલિતભાઈ છે ડોડિયા, અને સંધુભાઈ ડોડિયા છે, વિનુભાઈ ડોડિયા છે, બધા સાંભળીએ છીએ.
0: ભલે ભલે, ફોન કરવા બદલ આભાર. આવજો
1: આવજો.

0: માં શ્રેષ્ઠ કામગીરી સાથે સુરત મહાનગરપાલિકાની સિદ્ધિઓમાં એક નવું સોપાન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ વિભાગે ભારત સરકારના અમૃત 2.0 અંતર્ગત જલ હી અમૃત અભિયાનના ત્રીજા તબક્કાના મૂલ્યાંકનમાં મહાનગરપાલિકાના 17 ગંદા પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ્સ એસટીપીએસએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત કામગીરી જાળવી રાખતા ફરીથી રાષ્ટ્રીય સ્તરે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. અગાઉના ફેઝ 1 અને 2ના મૂલ્યાંકનમાં સુરત મહાનગરપાલિકાના 20 પૈકી 19 એસટીપીએસને 5 સ્ટાર અને 1 એસટીપીને 4 સ્ટાર ક્લીન વોટર ક્રેડિટ રેટિંગ પ્રાપ્ત થયું હતું. આ ઉત્કૃષ્ટ કામગીરીના આધારે સુરત મહાનગરપાલિકાને ઇન્સેન્ટિવ ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. પરિણામે ગુજરાતને ફળવાયેલી 114.63 કરોડ રૂપિયાની પ્રોત્સાહન રકમમાંથી સુરત મનપાના એસટીપીને 73.33 કરોડ રૂપિયાની રકમ ફાળવાઈ હતી અને હવે તાજેતરમાં કેન્દ્રીય હાઉસિંગ એન્ડ અર્બન અફેર MOHUA મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા ત્રીજા તબક્કાના પરિણામોમાં સુરતના 17 એસટીપીએસને પોતાની ઉચ્ચ રેટિંગ જાળવી રાખતા બીજા હપ્તાના પ્રોત્સાહન માટે યોગ્યતા પ્રાપ્ત કરી છે. પરિણામે ગુજરાતને ફળવાયેલા 32.53 કરોડ રૂપિયાના પ્રોત્સાહનમાંથી 27.23 કરોડ રૂપિયાની રકમ સુરત મહાનગરપાલિકાના ફાળે આવી છે અને આ સાથે જ સુરત મનપાને કુલ 100.55 કરોડ રૂપિયાની રકમ પ્રોત્સાહન પુરસ્કાર તરીકે પ્રાપ્ત થઈ છે. સુરત મહાનગરપાલિકા હાલમાં તેના 20 એસટીપીએસ દ્વારા દરરોજ સરેરાશ 1320 એમએલડી ગંદા પાણીનું શુદ્ધિકરણ કરે છે. સાથે જ ટર્શરી ટ્રીટમેન્ટ દ્વારા ઉદ્યોગોને શુદ્ધ કરેલું પાણી પૂરું પાડવાની વ્યવસ્થામાં સુરત દેશભરમાં અગ્રેસર છે. રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલ ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બારડોલી વિધાનસભામાં સમાવિષ્ટ માંગરોલિયા અકોટી રાયમમાં આવેલી ધ વરાળ સાર્વજનિક હાઈસ્કૂલ આદર્શ મિશ્ર શાળા વરાળમાં આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ઉપસ્થિત રહી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો હતો. નવા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે નામાંકન કરાવી શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવનો ઉદ્દેશ દરેક બાળક નિયમિત રીતે શાળાએ આવે, અભ્યાસ પ્રત્યે રસ કેળવે અને પોતાના સપનાઓને સાકાર કરવા માટે પ્રોત્સાહન મેળવે તેવો છે. આ ઉમદા પહેલના પરિણામે રાજ્યમાં બાળકોનો ડ્રોપઆઉટ રેશિયો નોંધપાત્ર રીતે ઘટ્યો છે અને શિક્ષણ ક્ષેત્રે ગુણાત્મક પરિવર્તન આવ્યું છે. પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવાના ઉદ્દેશ સાથે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત વૃક્ષારોપણ મહાઅભિયાન અંતર્ગત વિસ્તાન ડિંડોલી ખાતે મેયર માયાબેન માવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી ઓક્સિજન પાર્કમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ વૃક્ષારોપણ મહાઅભિયાનની સ્મરણ તકતીનું વિધિવત અનાવરણ કરી આ આધુનિક ઓક્સિજન પાર્ક જનતાને સમર્પિત કર્યો હતો. આજના ડિજિટલ યુગમાં જ્યાં સોશિયલ મીડિયાનો પ્રભાવ સતત વધી રહ્યો છે ત્યાં વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું મર્યાદિત રાખવાને બદલે જવાબદાર ડિજિટલ નાગરિક તરીકે ઘડવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ દિશામાં સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ઉત્તરાયણની એક શાળાએ અનોખી પહેલ કરી છે. અહીં વિદ્યાર્થીઓ જ રિપોર્ટર, ફોટોગ્રાફર અને ન્યૂઝ એન્કર બની પોતાની શાળાની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રમતગમત સહિતની તમામ પ્રવૃત્તિઓનું કવરેજ કરે છે. હમણાં જ આપ સુરત જિલ્લાનો જિલ્લા સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. લેખિકા લોપા દરબાર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો કાર્યક્રમની શરૂઆત કરીશું. સુદેશ ભોંસલે અને સાધના સરગમે ગાયેલી કમલેશ સોનાવાલાની રચનાથી

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સહપ્રસારણ રાજકોટ અને ભુજ કેન્દ્રનું. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આજ બીટલ્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

0: तराने नए पुराने इस कार्यक्रम का शेष भाग हम आपको सुनवाएंगे हिंदी में समाचारों के बाद। इस समय संध्या के 6 बजने वाले हैं।
1: मीडियम वेव 370.3 मीटर्स એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। મિત્રો, સાંજના 6 થવા જઈ રહ્યા છે। આપને સંભળાવીએ શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ। આજે આ કાર્યક્રમમાં આપ સાંભળશો કલાકાર અતા મહમદ ખાનનું સિતારવાદન, રાગ દેવ ગાંધાર। પણ તે પહેલા આ જાહેરાતો।
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે।
3: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત, આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન।
2: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન।
4: કેચ ધ રેઇન, બારિશ કે પાણી કી એક એક બુંદ કો હમે બચાના હૈ, તો મેરા ખાસ આગ્રહ હૈ વર્ષા કા બુંદ બુંદ પાણી હમ મિલકર કે બચાએ।
5: જળ છે તો આપણી છીએ, ચાલો ઘર અને ઓફિસ માં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ટેકનોલોજી અપનાવીએ। રિચાર્જ પેટ અને શાફ્ટ બનાવીએ, બિન ઉપયોગી બોરવેલ ને ઠીક કરીએ, જળાશયો માં કાપ દૂર કરીએ, વધુ ને વધુ વૃક્ષો વાવીએ। ચાલો આ વરસાદ માં કેચ ધ રેઇન અભિયાન સાથે જોડાઈએ।
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। મિત્રો, આપને સંભળાવીએ શાસ્ત્રીય સંગીત અંતર્ગત કલાકાર અતા મહમદ ખાનનું સિતારવાદન, રાગ દેવ ગાંધાર।

આપ સાંભળી રહ્યા હતા કલાકાર અતા મહંમદ ખાનનું સિતારવાદન, રાગ દેવગાંધાર. મિત્રો, મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 6:15 થવા જઈ રહી છે. આપને જણાવી દઈએ, અમારા આજે પ્રસારિત થનારા શેષ કાર્યક્રમો તેમજ આવતીકાલે દિવસભર પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સાડા 6 વાગે યુવા દોસ્તોની માનીતી યુવાણી રાજકોટ કેન્દ્રનું પ્રદાન સાંભળશો. શ્રેણી knowledge.com અંતર્ગત વિવિધ વિષયો પર પ્રશ્નો અને તેના જવાબો. 7:20 કાર્યક્રમ ગામનો ચોરો રાજકોટ કેન્દ્રનું પ્રદાન સાંભળશો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અપૂર્વ ત્રિવેદી સાથે વિશેષ ચર્ચા. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયા. 8 વાગે ફિલ્મ સંગીત સારેગામા. 9:15 ગુજરાતી ગઝલ, કલાકાર સોલી કાપડિયા. રાત્રે 9:30 વાગે રાષ્ટ્રીય રેડિયો પત્રિકા અંતર્ગત સંસ્કૃતિ ભારતી અને 10 વાગે સંગીતનો અખિલ ભારતીય કાર્યક્રમ. આ બંને કાર્યક્રમો અમારા દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું.

આવતીકાલે એટલે કે તારીખ 12 જુલાઈ રવિવારે પ્રસારિત થનારા કાર્યક્રમો વિશે આપને જણાવી દઈએ તો ભક્તિ સંગીતની અર્ચના સવારે 6:10, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, કૃષિ માહિતી 6:45 જેમાં ખેતીની મિલકત પાક અવશેષ આ વિષયે કાનન છાયાની રજૂઆત, 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 શાસ્ત્રીય સંગીતમાં સાંભળશો કલાકાર અરૂણકાંત સેવકનું ગાયન રાગ બિભાસ, દૈનિક શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટ 7:55 જેમાં કાલે પ્રકૃતિનો પોકાર પર્યાવરણ બચાવીએ ભવિષ્ય બચાવીએ પ્રસ્તુતિ દર્શના સોનૈયા.

8:30 વાગે નિરખને ગગનમાં કાર્યક્રમ અંતર્ગત સાંભળશો કલાકાર નિરંજન પંડ્યાના કંઠે પ્રાચીન રચનાઓ. 8:50 કાવ્યધારા, પ્રસ્તુતિ ઉર્વિશ વસાવડા. 9:15 આપનું મનપસંદ મનોરંજન. દસ વાગે બાલદોસ્તોની માનીતી બાલસભા. નિધિ સ્કૂલના બાળકો દ્વારા પ્રસ્તુત ગીત તથા અન્ય બાળકો દ્વારા પ્રસ્તુત વાર્તા તથા જાણવા જેવું. કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા, નિર્માણ સહાય ડોક્ટર ભાવના શિંગાડા, તૃપ્તિ વ્યાસ અને ડિમ્પલ મોદી. 10:30 પ્રથમ લોકસંગીત દિવાળીબેન ભીલના કંઠે અને ત્યારબાદ ભજનો સાંભળશો પરબત ભીખાન રાણાવિયાના કંઠે. અગિયાર વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રસારિત કરીએ છીએ, જેમાં 11 વાગે વિવિધ કાર્યક્રમો, ગુજરાતી ગીતો 12 વાગે, 12:30 વાગે બહેનોનો માનીતો કાર્યક્રમ સૈયર રાજકોટ કેન્દ્રનું પ્રદાન સાંભળશો. શ્રેણી

0: અરે સંતોની શબદ સાધના મણકો સાતમો સંત કવિયત્રી સતી લોયણીની વાણી લેખન અને પ્રસ્તુતિ ડોક્ટર નિરંજન રાજ્યગુરુ સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ ભજનના કલાકાર ગીતા ચૌહાણ અને ભારતી વ્યાસ કાર્યક્રમ નિર્માણ અટલ શર્મા નિર્માણ સહાય કાનન છાયા સેનાના જવાનો માટેનો કાર્યક્રમ જય ભારતી બપોરે 1:30 2:40 સંઘગાન શિક્ષણ સાંધ્યકાલીન સભાનો પ્રારંભ કરીશું સાંજે 5:00 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત 6:00 સાંભળશો સુગમ સંગીતમાં જૂની રંગભૂમિના ગીતો 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન 7:20 ગામનો ચોરો કાર્યક્રમ રાજકોટ કેન્દ્રનું યોગદાન સાંભળશો લોકવાર્તા ઘોડી અને અસવાર રજૂઆત પુંજાવાડા નિર્માણ અટલ શર્મા નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયા 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળુ ગુજરાત પ્રાયોજક ગીર ફાઉન્ડેશન ગાંધીનગર 8:30 ફિલ્મ સંગીત સારેગામા 9:15 દિલ્હીથી પ્રસારિત સ્પોટલાઇટ વિવિધ ભારતી કાર્યક્રમો સાંભળશો 9:30 આજ કે ફનકાર છાયાગીત 10:00 અને 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત તો મિત્રો આ હતી રૂપરેખા અમારા આજે અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની
1: इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्ताम् प्रवाचिका निधिः झाः आदौ मुख्याः वार्ताः भारत न्यूजीलैंड देशयोः द्विपक्षीय सम्बन्धाः सामरिक सहभागिता स्तरे समेधिताः 30+2000 वर्षं यावत् पारस्परिक व्यापारं द्विगुणीकृत्य 35,000 कोटि रूप्यकाणां लक्ष्यं निर्धारितम् प्रधानमन्त्रिणः नरेन्द्र मोदिनः कथनं न्यूजीलैंड देशे निवसता भारतीय समुदायेन द्वयोः राष्ट्रयोः विकास यात्रायां एकः महत्वपूर्णो भागः ऊढः ऑकलैंड नगरे विशालं भारतीय प्रवासी समुदायं च संबोधितवान् असौ रक्षामन्त्रिणा राजनाथ सिंहेन स्वदेशी तन्त्रेण निर्मितस्य INS महेन्द्रगिरी युद्धपोतस्य विधिवत् जलावतरणं विधापितम् संसूचितं च यत् भारतम् एकं सुदृढं आत्मनिर्भरं भविष्योन्मुखं च रक्षाबलं निर्माति परिवहनक्षेत्रे प्रौद्योगिकी नवोन्मेष संचालित सहयोगं सुदृढं विधातुं ऐतिहासिकं ब्रिक्स मंत्री घोषणापत्रं सर्वसम्मत्या अंगीकृतम् बावी चक्रवातस्य कारणात् जापान तैवानयोः विमानयात्राः निरस्तीकृताः शैक्षणिकाः संस्थाः च स्थगिताः भारत इंग्लैंड देशयोः मध्ये पञ्चमान्तिम च T20 अन्ताराष्ट्रिय क्रिकेट क्रीडा अद्य सायं साउथैम्प्टन नगरे आयोजयिष्यते अपि च फीफा विश्व चषक पाद कन्दुक प्रतिस्पर्धायाः अन्तिम उपान्त्य स्थानानां निश्चयार्थम् अद्य रात्रौ प्रागुपान्त्य चरणे नॉर्वे इंग्लैंड दलयोर अथ अर्जेंटीना स्विट्जरलैंड देशयोर मध्ये स्पर्धा भविता अथ वार्ताः विशदीकृत्य प्रधानमंत्री नरेन्द्र मोदी स्वस्य ऐतिहासिकीं द्विदिवसीयां न्यूजीलैंड यात्रां संपाद्य अद्य भारताय प्रस्थितवान् विगत चतुर्दशकेभ्यः अपि अधिक समयांतराले कस्यचित् भारतीय प्रधानमन्त्रिणः इयं प्रथमा न्यूजीलैंड यात्रा आसीत् या द्वयोः देशयोः पारस्परिक सम्बन्धान् सुदृढीकर्तुं महत्वपूर्णां भूमिकां निर्व्यूढवती तत्र तावत् अद्य प्रधानमन्त्री मोदी सहैव न्यूजीलैंड देशस्य प्रधानमन्त्री क्रिस्टोफर लैक्सन इत्येतौ ऑकलैंड नगरे द्विपाक्षिक वार्तानन्तरं उभयोः देशयोः सम्बन्धान् सामरिक सहयोगित्वेन रूपान्तरितवन्तौ अनेनैव सह 30+2000 तमवर्षं यावत् उभयदेशयोः वार्षिक द्विपक्षीय व्यापारं द्विगुणीकृत्य 35,000 कोटि

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પૃથ્વી પરની નદીઓ પહાડોમાંથી નીકળીને મેદાનોમાં વહે છે અને છેવટે સમુદ્રમાં મળી જાય છે. પણ શું તમે ક્યારેય એવી નદીઓની કલ્પના કરી છે જે સૂર્યના પ્રકાશને જોયા વિના હજારો વર્ષોથી જમીનની અંદર અંધારામાં પોતાનો રસ્તો શોધી રહી છે? જી હા યુવા મિત્રો, ભૂસ્તરશાસ્ત્રની ભાષામાં તેને અંડરગ્રાઉન્ડ રિવર્સ અથવા તો ભૂગર્ભ નદીઓ કહેવામાં આવે છે. આ નદીઓ માત્ર પાણીનો પ્રવાહ નથી, પણ કુદરતની એક અદ્ભુત અને રહસ્યમય કરામત છે જે જમીનની નીચે એક આખી દુનિયા વસાવીને બેઠી છે. તો ચાલો આ રહસ્યમય નદીઓ વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જાણવું જરૂરી છે કે આ ભૂગર્ભ નદીઓ બને છે કઈ રીતે. ભૂગર્ભ નદીઓ મોટા ભાગે કાર્સ્ટ ટોપોગ્રાફી ધરાવતા વિસ્તારમાં જોવા મળે છે, જ્યાં ચૂનાના પથ્થર હોય છે. વરસાદનું પાણી જ્યારે જમીનમાં ઉતરે છે ત્યારે તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવીને હળવું એસિડિક બને છે. આ પાણી ધીમે ધીમે ચૂનાના ખડકોને ઓગાળે છે અને સમય જતા પૃથ્વીની અંદર ગુફાઓ અને લાંબી નહેરો જેવી રચનાઓ બને છે, જેમાં આખી નદી વહેવા લાગે છે. આ નદીઓ માત્ર પથ્થરો વચ્ચે વહેતું પાણી નથી, પણ ત્યાં એક અલગ જ જીવસૃષ્ટિ જોવા મળે છે. સૂર્યપ્રકાશના અભાવે અહીં વસતા જીવો જેમ કે માછલીઓ, કરચના અને ઝીંગા ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ અલગ હોય છે. ઘણા જીવો પાસે તો આંખો હોતી નથી, પરંતુ તેમની પાસે સ્પર્શ અને ગંધની અદ્ભુત શક્તિ હોય છે. ભારતમાં પણ આવી અનેક રહસ્યમય અને રોમાંચક ભૂગર્ભ નદીઓ આવેલી છે. વિજ્ઞાન અને પૌરાણિક માન્યતાઓનો સમન્વય

માન ભારતની આ મુખ્ય સાત ભૂગર્ભ નદીઓ છે, જેમાં પ્રથમ ક્રમે આવે છે મેઘાલયની ગુફા નદીઓ, જેને ભારતના કેવિંગ કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતમાં ભૂગર્ભ નદીઓનું સૌથી મોટું નેટવર્ક મેઘાલય ખાતે જોવા મળે છે. ત્યારબાદ કેમો ચિમ્પા નામની નદીનો સમાવેશ થાય છે, જે ભારતની સૌથી પ્રખ્યાત હિડન રિવર કેવ છે. અહીં ગુફાની અંદર આખી નદી વહે છે અને તેમાં અનેક નાના ધોધ અને સરોવર પણ આવેલા છે. જે બાદ કેમ લિયાત પ્રાય નામની નદીનો સમાવેશ થાય છે. આ ભારતની સૌથી લાંબી ગુફા પ્રણાલી છે, જેમાં જમીનની નીચે કિલોમીટર સુધી પાણીના પ્રવાહો વહે છે. જે બાદ પ્રયાગરાજનું સ્થાન પણ મોખરેનું છે. માન્યતા છે કે ગંગા અને યમુના નદીની સાથે સરસ્વતી નદી પણ અહીં ગુપ્ત રીતે એટલે કે ભૂગર્ભમાં વહીને સંગમ પામે છે. ઇસરો અને ભૂસ્તર શાસ્ત્રીઓએ સેટેલાઇટ ઇમેજરી દ્વારા શોધી કાઢ્યું કે હરિયાણા અને રાજસ્થાનના થાર રણની નીચે એક વિશાળ પ્રાચીન નદીના પ્રવાહો આજે પણ મોજૂદ છે, જે પ્રાચીન સરસ્વતી નદી હોવાનું માનવામાં આવે છે. જે બાદ છત્તીસગઢની કુટુંબસર ગુફાનો સમાવેશ પણ આ યાદીમાં થાય છે. બસ્તર જિલ્લાના કાંગેર વેલી નેશનલ પાર્ક ખાતે આવેલી આ ગુફાઓમાં ભૂગર્ભમાં પાણીના કુંડ અને વહેતા પ્રવાહો છે. આ નદીમાં અંધ માછલીઓ જોવા મળે છે, જે ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે કુતૂહલનો વિષય છે. જે બાદ મધ્યપ્રદેશના ચિત્રકૂટ ખાતે આવેલી ગોદાવરી નદી પણ મહત્વની છે. ચિત્રકૂટમાં પર્વતની અંદર બે ગુફાઓ આવેલી છે. અહીં એક ગુફામાં ઘૂંટણ સુધી પાણી વહે છે, જેને ગુપ્ત ગોદાવરી કહેવામાં આવે છે. આ નદી ગુફાના અંતમાં ખડકોની વચ્ચે અદ્રશ્ય થઈ જાય છે, જે આજે પણ એક કુદરતી આશ્ચર્ય જેવું છે. યુવા મિત્રો, આપણે ભારતની હિડન રિવર્સ વિશે તો માહિતી પ્રાપ્ત કરી, ચાલો હવે દુનિયાભરની કેટલીક ખાસ નદીઓ વિશે માહિતી પ્રાપ્ત કરીએ, જેમાં મેક્સિકો ખાતે આવેલી રિયો સિકેટો નદી પ્રથમ સ્થાન ધરાવે છે. મેક્સિકોમાં પ્લેયા ડેલ કાર્મેન શહેરની બહારના ભાગમાં 38 કિલોમીટર લાંબી ગુફાની અંદર વહેતી આ નદી રિયો સિકેટો તરીકે ઓળખાય છે. આ નદીના લગભગ 10% હિસ્સાનો ઉપયોગ ઇકો ટુરિઝમ માટે કરવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિયાના ખાતે આવેલી મિસ્ટ્રી રિવર પણ મહત્વની છે. અમેરિકાના ઇન્ડિયાનામાં આવેલી મિસ્ટ્રી રિવર અમેરિકાની સૌથી લાંબી અંડરગ્રાઉન્ડ નદીઓમાંની એક છે, જેને વર્ષ 1840 પછી સરકાર દ્વારા સામાન્ય લોકો માટે ખોલવામાં આવી હતી. જે બાદ ફ્રાન્સની લવોઇચ નદી પણ મહત્વની છે. લવોઇચ નદીની શોધ વર્ષ 1906માં થઈ હતી. ફ્રાન્સની આ નદી જોવા માટે દર વર્ષે એપ્રિલ અને નવેમ્બર મહિનામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તે યુરોપની સૌથી લાંબી ભૂગર્ભ નદીઓમાંની એક છે. જે બાદ ફિલિપાઇન્સની પ્યુર્ટો પ્રિન્સેસા નદી પણ મહત્વની છે. 5 માઇલ લાંબી આ નદી જમીનની નીચે ગુફાઓના માર્ગે પસાર થાય છે અને ત્યારબાદ સમુદ્રમાં મળી જાય છે. ફિલિપાઇન્સના દક્ષિણ પશ્ચિમ ભાગમાં આવેલી પ્યુર્ટો પ્રિન્સેસા નદી યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં પણ સામેલ છે. અહીં દિવસમાં માત્ર 600 લોકોને જ જવાની મંજૂરી અપાઈ છે. ત્યારબાદ વાત કરીએ કેલિફોર્નિયા ખાતે આવેલી મોહાવી નદી વિશે. મોહાવી નદી કેલિફોર્નિયામાં પૂર્વી સેન બનાર્ડિનો પર્વત અને મોઝાવે રણમાં વહે છે. જમીન પર આ નદી મોટા ભાગના સમયે સૂકી જ વહેતી દેખાય છે અને તેનો પ્રવાહ અસલમાં રેતીની નીચે વહે છે. તો યુવા મિત્રો, પૃથ્વીના પેટાળમાં વહેતી આ નદીઓ કુદરતનું એક એવું અજાયબ ભર્યું સર્જન છે, જે આપણી નજરથી દૂર હોવા છતાં કુદરતી ચક્રમાં મહત્વનો ભાગ ભજવે છે. આ નદીઓ આપણને સમજાવે છે કે કુદરત પાસે કેટલા બધા રહસ્યો છે, જે હજુ આપણે શોધવાના બાકી છે. યુવા મિત્રો, અનાદિકાળથી માનવી જ્યારે પણ રાત્રિના અંધકારમાં આકાશ તરફ નજર કરે છે, ત્યારે ઝબકતા તારા, વિશાળ ચંદ્ર અને અનંત અંતરિક્ષ તેને હંમેશા આશ્ચર્ય અને રોમાંચથી ભરી દે છે.
આ અનંત આકાશ અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યોને વૈજ્ઞાનિક રીતે સમજવાની જિજ્ઞાસામાંથી જ વિજ્ઞાનની એક અદ્ભુત શાખાનો જન્મ થયો, જેને આપણે ખગોળશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ.

તો ચાલો આજે ખગોળ શાસ્ત્ર વિશે વિગતે માહિતી પ્રાપ્ત કરીએ. ખગોળ શાસ્ત્ર એ વિજ્ઞાનની એક એવી વિશિષ્ટ શાખા છે જે પૃથ્વીના વાતાવરણની બહાર રહેલા સમગ્ર બ્રહ્માંડ અને તેમાં રહેલી તમામ આકાશીય વસ્તુઓનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરે છે. જો આપણે આ વિજ્ઞાનને એકદમ સરળ શબ્દોમાં સમજવું હોય તો રોજિંદા જીવનમાં આકાશમાં દેખાતા સૂર્ય, ચંદ્ર, તારા, વિવિધ ગ્રહો, નક્ષત્રો અને આકાશગંગા ઉપરાંત અંતરિક્ષમાં છુપાયેલા ધૂમકેતુ અને બ્લેક હોલ જેવા અત્યંત રહસ્યમય પદાર્થો વિશે વૈજ્ઞાનિક રીતે સચોટ જાણકારી મેળવવી એટલે જ ખગોળશાસ્ત્ર. આ વિજ્ઞાન પૃથ્વી પરની સૌથી જૂની પ્રાકૃતિક વિદ્યાઓમાંથી એક ગણાય છે, કારણ કે મનુષ્યએ પૃથ્વી પર સમજણ મેળવવાની શરૂઆત કરી ત્યારથી જ તે આકાશી પદાર્થોનું નિરીક્ષણ કરતો આવ્યો છે. બ્રહ્માંડના આ વિશાળ અને અગણિત રહસ્યોને વધુ સારી રીતે સમજી શકાય તે માટે ખગોળશાસ્ત્રને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે અવલોકન ખગોળશાસ્ત્ર અને બીજું છે સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર. આ બંને શાખાઓ પરસ્પર જોડાઈને કામ કરે છે, જેમાં અવલોકન ખગોળશાસ્ત્ર અંતર્ગત વૈજ્ઞાનિકો અત્યાધુનિક ટેલિસ્કોપ, સ્પેસ સેટેલાઇટ અને વિવિધ આધુનિક ઉપકરણોની મદદથી આકાશી પદાર્થોનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરે છે અને તેનાથી જોડાયેલો મહત્વનો ડેટા એકત્રિત કરે છે. બીજી તરફ સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્રમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતના અટપટા નિયમોનો ઉપયોગ કરીને આકાશી પદાર્થોની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તેમનું આયુષ્ય કેટલું છે અને બ્રહ્માંડના ક્રમિક વિકાસની પ્રક્રિયાને સમજવા માટેના વિવિધ વૈજ્ઞાનિક મોડલ તૈયાર કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે કોઈ ઘડિયાળ કે કેલેન્ડર ન હતા ત્યારે માનવીઓ આકાશમાં સૂર્ય, ચંદ્ર અને તારાઓની બદલાતી ગતિ અને તેમની દિશા જોઈને જ દિવસ, રાત, મહિના, વર્ષ અને બદલાતી ઋતુઓની ચોક્કસ ગણતરી કરતા હતા. આ જ આકાશી ગણતરીઓના આધારે પૃથ્વી પર ખેતીની વૈજ્ઞાનિક શરૂઆત થઈ શકી, કારણ કે વાવણી અને લણણી માટે ઋતુઓનું જ્ઞાન અનિવાર્ય હતું. આ જ્ઞાનના આધારે જ સમય અને કેલેન્ડરનું નિર્માણ થયું અને વિભાજન કરવામાં આવ્યું. એટલું જ નહીં, પ્રાચીન સમયમાં સમુદ્રમાં લાંબી મુસાફરી કરનારા નાવિકો પણ રાત્રિના સમયે ધ્રુવ તારા અને અન્ય નક્ષત્રોની સ્થિતિ જોઈને જ દરિયાની વચ્ચે સાચી દિશા શોધતા હતા. યુવા મિત્રો, ખગોળશાસ્ત્ર એ માત્ર આકાશના તારાઓને ગણવાનું વિજ્ઞાન નથી, પરંતુ તે આપણી સભ્યતાનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય છે. આપણે ભલે પૃથ્વીના એક વિશાળ નાના ખૂણામાં રહેતા હોઈએ, પણ આપણે એક વિશાળ અને અદ્ભુત બ્રહ્માંડનો હિસ્સો છીએ. જેમ જેમ ખગોળશાસ્ત્ર આગળ વધશે, તેમ તેમ માનવજાત અંતરિક્ષના એવા રહસ્યો ઉકેલતી રહેશે જે આજે પણ આપણા માટે એક સપના સમાન છે. આ સુંદર વાતની સાથે યુવા મિત્રો, હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ચલતી કા નામ ગાડીનું ગીત, એક લડકી ભીગી ભાગી સી, જેને સ્વરબદ્ધ કર્યું છે કિશોર કુમારે, જેનું લેખન કર્યું છે મજરૂહ સુલતાનપુરીએ અને તેને સંગીતબદ્ધ કર્યું છે સચિન દેવબર્મને. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને આગળ વધારીએ. શું તમે ક્યારેય એવા દેશ વિશે સાંભળ્યું છે જ્યાં ભગવાન રામનું રાજ ચાલતું હોય, અથવા એક એવું શહેર જ્યાં માણસો કરતા પૂતળાઓની વસ્તી વધારે હોય? આપણી પૃથ્વી પર આવી અનેક અકલ્પનીય અને રહસ્યમય જગ્યાઓ આવેલી છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. યુવા મિત્રો, આજે આપણે વિશ્વના એવા જ કેટલાક અનોખા શહેર, તેમની અજીબ પરંપરાઓ અને ભારત સાથે જોડાયેલા રસપ્રદ કિસ્સાઓ વિશે વિગતવાર જાણીશું, જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં સાંભળ્યા હોય. સૌપ્રથમ વાત અમેરિકાની. અમેરિકામાં રામરાજ્ય નામનો એક દેશ આવેલો છે. તેના વડા ટોની નાદાર છે અને તેમને રામ તરીકે સંબોધવામાં આવે છે. યુરોપ અમેરિકામાં કોઈ એનજીઓ પોતાના સત્કારીઓથી જો સરકારને પ્રભાવિત કરે તો સરકાર એક શહેરને દેશ વસાવવાની પરવાનગી આપી શકે છે, અને સરકારને એવી વિનંતી કરે કે તે કોઈ શહેરને દેશ તરીકે જાહેર કરે તો સરકાર એ વાતને સ્વીકારે છે, તેનો સકારાત્મક પ્રતિભાવ આપે છે. આ જ બાબતના કારણે અમેરિકામાં રામરાજ્યની સ્થાપના થઈ. બન્યું એવું કે આધ્યાત્મિક ગુરુ મહર્ષિ યોગીએ સ્વિટ્ઝર્લેન્ડમાં આવો એક દેશ વસાવ્યો હતો. તેનો વિસ્તાર કરવા માટે અમેરિકામાં આયોવા રાજ્યમાં ઈસવીસન 2000માં કોન્સેન્ટ્રિયમ ઓફ એજ્યુકેશનલ ઓર્ગેનાઇઝેશન્સ નામનો દેશ વસાવ્યો. તેને મહર્ષિ વૈદિક સિટી નામ આપવામાં આવ્યું હતું. તેમાં રહેનારા લોકો આ દેશને બોર્ડરલેસ હિન્દુ કન્ટ્રી એટલે કે રામરાજ્ય કહે છે. 2001થી ચાલતા રામરાજ્યના ચલણનું નામ પણ રામ છે. તે અમેરિકાના અનેક રાજ્યોમાં અને નેધરલેન્ડમાં અધિકૃત બોન્ડ સ્વરૂપે ચલણ તરીકે માન્ય છે. એક રામનો વિનિમય દર $10 તથા 10 યુરો છે. યુવા મિત્રો, એ જ રીતે હવે એક નવી વાત કરીએ. શું તમે જાણો છો કે ગુજરાતમાં રામાયણ અને મહાભારત નામના 2 ગામ વસે છે? જી હા યુવા મિત્રો, ગુજરાતમાં અમદાવાદથી 100 કિલોમીટર અને હિંમતનગરથી 34 કિલોમીટર દૂર પર્વતીય વિસ્તારમાં રામાયણ અને મહાભારત નામના 2 ગામ આવેલા છે. હાથમતી નદી પર બંધ બનાવવામાં આવ્યો, તેના કારણે પ્રતાપગઢ ગામ ડૂબી ગયું. ગામના લોકોને 2 તબક્કે પુનઃસ્થાપન કરવામાં આવ્યું. એક તબક્કો વસી રહ્યો હતો ત્યારે રામાયણ સિરિયલ ચાલતી હતી, તેથી ગામના લોકોએ ભેગા મળીને ગામનું નામ રામાયણ રાખ્યું. બીજા તબક્કાના પુનર્વસન વખતે મહાભારત સિરિયલ ચાલતી હતી, તો ગામ લોકોએ સર્વાનુમતે ગામનું નામ મહાભારત રાખ્યું. ખુશીની વાત એ છે કે બંને ગામોમાં 75% વસ્તી અન્ય ધર્મની છે. હિન્દુ ધર્મની વસ્તી માત્ર 25% છે, છતાં પણ બધા લોકો હળીમળીને રહે છે. એ જ તો છે ભારતની સાચી નિશાની, કે જ્યાં ધાર્મિક સહિષ્ણુતા જોવા મળે છે. અને ગુજરાતના બંને ગામો ધાર્મિક સહિષ્ણુતાનું સાચું ઉદાહરણ છે. યુવા મિત્રો, આજે પણ કોઈ ગુફામાં પોતાનું જીવન જીવતું હોય તો તમે તેને શું કહેશો? આધુનિક વ્યક્તિ કે પ્રાચીન વ્યક્તિ? આફ્રિકાના ઉત્તર છેડે આવેલા

ઇટલી થી પશ્ચિમે આવેલું ટ્યુનેશિયા નામનો એક દેશ છે. તેની દક્ષિણ સરહદે મટમટા શહેર આવેલું છે. આરબોની વસ્તી ધરાવતું આ શહેર ગુફાવાસી છે. અહીંના લોકો માને છે કે પ્રાચીન સમયમાં વડવાઓ ગુફામાં વસતા હતા, એ જ આદર્શ પદ્ધતિ હતી. તેને ચાલુ રાખવા શહેરના બધા જ ઘરમાં ગુફા બનાવવામાં આવી છે. અહીંના લોકો ખૂબ જ સહજતાથી ગુફાના ઘરોમાં રહે છે, ગુફા દુકાનોમાંથી ખરીદી કરે છે અને સાદગીભર્યું જીવન જીવે છે. એવી જ રીતે જાપાનમાં પણ એક પૂતળાઓનું શહેર આવેલું છે. જાપાનના નાગોરો શહેરમાં માણસો કરતા પૂતળાઓ વધારે છે. એક સમયે ધમધમતું શહેર હવે માત્ર 35 માણસોનું જ બનેલું છે. શેરીઓ બજારો વેરાન થઈ ગયા છે, શહેર ભેકાર લાગવા માંડ્યું છે. ત્યારે અયાનો સ્યુકીમી નામની મહિલાએ શહેરની શેરીઓના બાંકડે અને બજારોમાં માણસોના પૂતળા બનાવીને મૂકવા માંડ્યા. જોત જોતામાં તેણે 350 પૂતળા ગોઠવી દીધા. આજે 65 વર્ષની અયાનોના પૂતળાઓએ શહેરને જીવંત બનાવી દીધું છે. કુદરતની કરામત હોય કે માણસની અનોખી વિચારસરણી, આ તમામ શહેરો સાબિત કરે છે કે દુનિયા કેટલી વિવિધતાઓથી ભરેલી છે. આ બધાની વચ્ચે ગુજરાતના રામાયણ અને મહાભારત ગામોમાં જોવા મળતી કોમી એકતા આપણા દિલને જીતી લે છે. આવી અદભુત અને અજાણી વાતો જ આપણી દુનિયાને વધુ રસપ્રદ બનાવે છે. યુવા મિત્રો, આજે સમગ્ર વિશ્વ જ્યારે પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, ત્યારે ઉર્જાના પરંપરાગત સ્ત્રોતના વિકલ્પ તરીકે એક નવો સૂર્યોદય થયો છે, જેને આપણે રિન્યુએબલ એનર્જી તરીકે ઓળખીએ છીએ. પૃથ્વીને બચાવવા અને માનવજાતને સતત ધબકતી રાખવા માટે આ ઉર્જા શા માટે આપણી સૌથી મોટી જરૂરિયાત છે તે ચાલો વિગતવાર સમજીએ. રિન્યુએબલ એનર્જી એટલે કે એવી ઉર્જા જે કુદરતી સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે, જે ક્યારેય ખતમ થતી જ નથી અને જેનું સતત કુદરતી રીતે પુનઃનિર્માણ થતું રહે છે. ગુજરાતી ભાષામાં તેને પુનઃપ્રાપ્ય ઉર્જા અથવા અક્ષય ઉર્જા કહેવામાં આવે છે. બીજી તરફ આપણી પાસે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા પરંપરાગત બળતણ છે, જે અત્યંત મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે અને ભવિષ્યમાં ગમે ત્યારે ખૂટી જશે. આ પરંપરાગત બળતણની સરખામણીમાં રિન્યુએબલ એનર્જીના સ્ત્રોત્ર તદ્દન અમર્યાદિત છે, જે ક્યારેય ખૂટવાના નથી. આ અક્ષય ઉર્જાના તમામ પ્રકારોમાં સૂર્યપ્રકાશમાંથી મળતી સૌર ઉર્જા એ મુખ્ય સ્ત્રોત્ર માનવામાં આવે છે. કુદરતી ઉર્જા મેળવવા માટે આપણી પાસે અત્યારે અદ્ભુત ટેકનોલોજી ઉપલબ્ધ છે, જેમાં સૂર્યપ્રકાશમાંથી સોલાર પેનલ દ્વારા સીધી વીજળી મેળવવામાં આવે છે. ભારત જેવા ભૌગોલિક વૈવિધ્ય ધરાવતા દેશમાં આ સૌર સ્ત્રોત્ર વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે, જેનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ છીએ. સૂર્ય ઉપરાંત પવન પણ ઉર્જાનો મોટો સ્ત્રોત્ર છે, જ્યાં વિશાળ પવનચક્કીઓ દ્વારા પવનની ગતિનું ઉર્જામાં રૂપાંતર થાય છે અને ઉર્જાનું વીજળીમાં રૂપાંતર કરવામાં આવે છે. ગુજરાતના લાંબા દરિયાકાંઠાના વિસ્તારો આ પવન ઉર્જા મેળવવા માટેના સૌથી ઉત્તમ અને જીવંત ઉદાહરણો છે, જ્યાં પવનચક્કીઓ દ્વારા મોટા પાયે વીજ ઉત્પાદન થાય છે. યુવા મિત્રો, રિન્યુએબલ એનર્જી એ માત્ર વિજ્ઞાનની કોઈ નવી શોધ નથી, પરંતુ પૃથ્વી અને માનવજાતના અસ્તિત્વને ટકાવી રાખવા માટેની એક મજબૂત ઢાલ છે. આવનારી ભવિષ્યની પેઢી સુરક્ષિત રહે, શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે અને પૃથ્વી લીલીછમ રહે તે માટે હવે પરંપરાગત ઈંધણ છોડીને આ સ્વચ્છ ઉર્જા એટલે કે ગ્રીન એનર્જીને અપનાવવી એ આપણા સૌ માટે અનિવાર્ય અને પવિત્ર ફરજ બની ગઈ છે. આ સુંદર વિચારની સાથે હવે ફરી સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ યે બારિશેનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે નિખિલ આરે. આ ગીતનું લેખન કર્યું છે નેશુ સલુજા અને સંકેત મિશ્રાએ, અને તેને સંગીતબદ્ધ કર્યું છે મૃણમોહી શર્માએ. ચાલો માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી. નિર્માણ સુધીર દત્તા.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
5: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
5: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282449931, એટલે કે 0281244391.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.

અજ્ઞાન સ્વામી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 7:10 મિનિટે સાંભળીશું પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 આરોપીની ધરપકડ. 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું. મથુરા વૃંદાવનથી તૈયાર કરાયેલા મુગટ, વાઘા અને આભૂષણ ભગવાનને અર્પણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે આવશે. સત્તાવાર યાદી મુજબ તેઓ આજે રાત્રે અમદાવાદ પહોંચશે. આવતીકાલે તેઓ અમદાવાદમાં મહાનગરપાલિકા, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના અંદાજે 405 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, તેમજ વિવિધ કાર્યક્રમમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે.
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યના પ્રવાસ દરમિયાન આવતીકાલે અમદાવાદમાં વિવિધ વિસ્તારમાં વૃક્ષારોપણ અભિયાન હેઠળ યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સૌપ્રથમ તેઓ સવારે સોલાના સાયન્સ સિટીમાં સાયન્સ ડોમ ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ અને વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર સભા પણ સંબોધશે. ત્યારબાદ શ્રી શાહ ભાડજ અને બોપલ વિસ્તારમાં એએમસી પ્લોટ ખાતે તથા ગાંધી આશ્રમ વિસ્તારમાં એનડીડીબી પ્લોટ ખાતે વૃક્ષારોપણ કરશે. ઉપરાંત શ્રી શાહ પ્રહલાદનગર વિસ્તારમાં એબીવીપીના અમીરગઢના કાર્યકર્તા રમણ પટેલના 75મા જન્મદિવસ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ઉપરાંત તેઓ અમદાવાદમાં અંદાજે 60 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત સરકારી આવાસોનું ઈ લોકાર્પણ કરશે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેક ટુ સ્કૂલ મિશન હેઠળ બનાસકાંઠાની શાળામાં પુનઃ પ્રવેશ મેળવનારા 12 જેટલા વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. શ્રી પટેલે વિદ્યાર્થીઓના શૈક્ષણિક અનુભવ અને ભવિષ્યની તેમની આશાઓ અંગે માહિતી મેળવી હતી. શ્રી પટેલે સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓને શિક્ષિત બનવું ઘણું જરૂરી હોવા પર ભાર આપ્યો. આ અંગે એક વિદ્યાર્થીની આશા ભીલનો પ્રતિભાવ સાંભળીએ.
2: હું 8 ભણીને અભ્યાસ છોડી દીધો હતો, એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી. અને હવે હું મારી બહેનોને, અમારા પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું. અને અમાર છાપી વડાલા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારી સ્કૂલ સારી ગમે છે. અમને ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને અમને સમજાવીને ગયા. અમે હવે દરરોજ સ્કૂલમાં જઈશ.
0: ગાંધીનગરના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ 19 આરોપીની ધરપકડ કરવામાં આવી. 21 રાજ્યમાં નોંધાયેલા 146 સાયબર ગુનાઓમાં આ તમામ આરોપીઓની સંડોવણી હોવાનું જણાયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો થયો હોવાનું સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ ગુજરાત કી ટીમ ને અલગ અલગ 5 ગુનાઓ મેં 19 જીતને આરોપીઓ કો ગિરફ્ત મેં લિયા હૈ, જિસમેં સબસે બડા સુરત કા મોડ્યુલ હૈ, જિસમેં 7 આરોપીઓ કો પકડા હૈ. ઇન્હોને 3 ફર્જી પીડિયા ખોલ રખી થી, જિસકે જરિયે લોગ ટ્રાન્ઝેક્શન કરતે થે. ઇસ કેસ કે તહત ઉન્હોને અબ તક 116

0: करोड़ से ज्यादा के साइबर क्राइम के ट्रांजैक्शन किए हैं, जिसमें 146 से ज्यादा ऑफेंसेस डिटेक्ट हो रहे हैं।
1: જૂનાગઢમાં ગિરનાર પર્વત પર 12 વર્ષના બાળક પર હુમલો કરનારા સિંહને પકડી પડાયો છે. આ અંગે પ્રતિક્રિયા આપતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ કહ્યું હતું કે આ ઘટના બાદ ત્રણેય સિંહને બેભાન કરીને પકડી લેવાયા છે. રાજ્યમાં લોકો પર સિંહોના હુમલા અને સિંહોની પ્રકૃતિમાં આવેલા બદલાવ અંગે અભ્યાસ કરવા ભારતીય વન્યજીવન સંસ્થાને જણાવાયું હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
2: વર્ષોથી આ ગિરનાર પર અનેક શ્રદ્ધાળુઓ જોયા છે, પણ ક્યારેય હ્યુમન કોન્ફ્લિક્ટ સિંહ દ્વારા થયું હોય એવી આ પહેલી ઘટના છે. જે રીતે ઘટના ઘટી છે એ રીતે બાળકના મૃત્યુ પછી ત્રણ લાયન, એટલે કે બે લાયન સિંહ છે અને એક સિંહણ છે, એમ ત્રણ લોકોનો ટેન્ક્યુલાઇઝર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેને સક્કરબાગ ઝૂની અંદર મોકલવાની પ્રક્રિયા કરી રહ્યા છીએ.
1: અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા મામલે પકડાયેલા બે લોકોએ તેઓ સિંહોની ઉશ્કેરણી કરવા જ ગયા હોવાની કબૂલાત કરી છે. વન વિભાગની પ્રાથમિક પૂછપરછમાં તેમણે પુરાવાનો નાશ કરવા મોબાઈલ ડેટા ડિલીટ કર્યો હોવાનું પણ ખુલ્યું છે. ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના રોજગાર મેળામાં 45 યુવાનોની પ્રાથમિક પસંદગી થઈ છે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ટેક મહિન્દ્રા કંપની ખાતે યોજાયેલા રોજગાર મેળામાં 50 જગ્યા માટે પસંદગી પ્રક્રિયા હાથ ધરાઈ. તેમાં કસ્ટમ સપોર્ટ એસોસિએટના પદ માટે 67 જેટલા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ આપતા 45 ઉમેદવારની પસંદગી થઈ છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં ગેરકાયદે ખનન કરતા 3 ડમ્પરને ઝડપી લેવાયા. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે તપાસ દરમિયાન મૂળી તાલુકામાંથી બ્લેક ટ્રેપ ભરેલા 90 લાખ રૂપિયાની કિંમતના 3 વાહન કબજે કરાયા છે. તેમાં નિયત ક્ષમતા કરતાં વધુ પ્રમાણમાં સામાનનું પરિવહન થતું હોવાનું જણાતા આગળની કાર્યવાહી હાથ ધરાઈ. જૂનાગઢ નજીકના મજેવાડી ગામ પાસે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા જણાવે છે કે બનાસકાંઠાનો એક પરિવાર તેમના સ્વજનના અસ્થિ વિસર્જન માટે સોમનાથ મંદિરે જઈ રહ્યો હતો. દરમિયાન વહેલી સવારે મજેવાડી ગામ પાસે બંધ ટ્રક સાથે તેમનું વાહન અથડાતા એક જ પરિવારના 4 લોકોના ઘટના સ્થળે અને 2 લોકોનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે 2 ઇજાગ્રસ્ત જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક ચેનલ AIR News_ABAD ફોલો કરશો. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેવામાં આજે સરસપુરમાં ભગવાનના મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરાતા ભક્તોએ મામેરાના દર્શન કર્યા હતા. મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિઓ સંપન્ન થઈ. દરમિયાન સમગ્ર મંદિર પરિસર જય જગન્નાથના નાદથી ગુંજી ઉઠ્યું હતું.
3: અમદાવાદમાં પવિત્ર રથયાત્રા નિમિત્તે સરસપુરની વાસણસેરી અને ભગવાન જગન્નાથના પ્રાચીન જૂના મોસાળ તરીકે ઓળખાતા ભલા ભગતની જગ્યા સ્થિત રણછોડજી મંદિરે ઐતિહાસિક મામેરાની પરંપરાનું ભવ્ય આયોજન કરાયું. શુભ દેવસૈની 11 પાવન અવસરે લાખેણા મામેરાના ભવ્ય દર્શન યોજાયા. ભગવાન જગન્નાથજીને મથુરા વૃંદાવનના કારીગરો દ્વારા તૈયાર કરાયેલો વિશેષ મુગટ તેમજ સુંદર કલાત્મક વાઘા અને આભૂષણ અર્પણ કરાયા છે, જ્યારે ભગવાનના બહેન સુભદ્રાજીને રાણી રંગના વાઘા સાથે પાર્વતી શૃંગાર, નથ, સોના ચાંદીના આભૂષણ અર્પણ કરાયા. ઉપરાંત ભગવાન જગન્નાથજીના મોટા ભાઈ ભગવાન બલરામજી માટે ભેટ સ્વરૂપે હળ સમર્પિત કરાયું હતું. શિરાલી ચાવડા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી આગામી 17 તારીખ સુધી છૂટાછવાયા સ્થળ પર વરસાદની આગાહી છે. દરમિયાન આગામી 2 દિવસ ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને ચેતવણી અપાઈ હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશર યાદવે જણાવ્યું.
4: ગુજરાત રીજન મેં આને વાલે 7 દિનો કે લિયે આઇસોલેટેડ પ્લેસેસ પે લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ ઓર સાથ સે હી સૌરાષ્ટ્ર રીજન મેં ભી આઇસોલેટેડ પ્લેસેસ પે લાઇટ ટુ મોડરેટ રેન કા પૂર્વાનુમાન હૈ ઓર ફિશરમેન વાર્નિંગ કી બાત કરેંગે તો આજ કે લિયે નોર્થ ગુજરાત કોસ્ટ કે લિયે ઓર કલ કે લિયે નોર્થ ગુજરાત કોસ્ટ કે લિયે ફિશરમેન કી વાર્નિંગ હૈ જિસમે વિન્ડ કી સ્પીડ 40-50 ઓર સાથ મેં જો ગસ્ટી વિન્ડ હોગી 60 કિલોમીટર પર આવર કે આસપાસ રહેને કા પૂર્વાનુમાન હૈ.
1: राज्य।

રાજ્યભરમાં બે દિવસના વિરામ બાદ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ થયાના અહેવાલ છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો. વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે 62મી ગુજરાત રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલી આ સ્પર્ધામાં ISSF મહિલા ઓપન 50 મીટર ફ્રી સ્ટાઇલ શ્રેણીમાં રાજ્યના શ્રેષ્ઠ રાઇફલ નિશાનેબાજો સાથે મુકાબલો કરીને તેમણે આ સિદ્ધિ મેળવી છે. રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ઉત્તમ સ્કોર સાથે રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થઈ તેમણે 4 વર્ષ સતત રાષ્ટ્રીય વિખ્યાત નિશાનેબાજ તરીકે માન્યતા મેળવી છે. અગાઉ અનેક સ્પર્ધામાં તેમણે રજત ચંદ્રક પણ જીત્યો છે. રાજ્યના 5 ફૂટબોલ રેફરી વિલિયમ જે કોશી, જાર્વિસ મેકવાન, કુમાર પિલ્લઈ, પ્રતિક બજાજ અને ફિફા રેફરી રચના કામાણીની આવતા વર્ષે અખિલ ભારતીય ફૂટબોલ મહામંડળ AIFFની મોટી ટુર્નામેન્ટમાં રેફરી તરીકે પસંદગી થઈ. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠનના આ તમામ રેફરીએ મધ્યપ્રદેશમાં AIFF દ્વારા લેવાયેલી શ્રેણી 1ની વાર્ષિક સ્વાસ્થ્ય કસોટી પાસ કરી છે. હવે તેઓ આગામી દિવસોમાં યોજાનારી AIFFની ઇન્ડિયન સુપર લીગ, ડુરાન્ટ કપ, આઈ લીગ, સંતોષ ટ્રોફી વગેરે જેવી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રેફરીની ભૂમિકા ભજવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના કટોસણ રોડ, બહુચરાજી, રણુજ, બ્રોડગેજ રેલખંડનું સુરક્ષા નિરીક્ષણ પૂર્ણ કરાયું. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનની ઝડપ માપવામાં આવી હતી. રેલવે સુરક્ષા કમિશનર દ્વારા કરાયેલા નિરીક્ષણ દરમિયાન ટ્રેકની ગુણવત્તા, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, બ્રિજ અને અન્ય તમામ સુરક્ષા ધોરણોની તપાસ કરવામાં આવી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 3 દિવસ રાજ્યના પ્રવાસે. ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 19 આરોપીની ધરપકડ. 250 કરોડ રૂપિયાથી વધુના શંકાસ્પદ સાયબર નાણાકીય વ્યવહારનો ખુલાસો. અમદાવાદના સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું મામેરું ભરાયું. મથુરા વૃંદાવનથી તૈયાર કરાયેલા મુગટ, વાઘા અને આભૂષણ ભગવાનને અર્પણ. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી 17 તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી. અને વડોદરાના નિશાનેબાજ ખેલાડી મયુરી રાઠોડે રાજ્ય રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં રજત ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7 વાગ્યાને 50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ રામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હૌ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ. રામ રામ.
1: એ રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હૌ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ. રામ રામ. એ સૌને જાજા કરીને રામ રામ. મિત્રો, એક કલ્પના કરો કે આપણે બસમાં મુસાફરી કરવી છે અને બસ છે ને એમાં 25 સીટ છે, મુસાફરો જાણે કે 20 છે એવું રાખીએ તો આપણને બધાને ખબર છે કે ભાઈ બધાને બેસવાની જગ્યા બહુ સરસ રીતે મળી જશે અને એવું થશે કે ઉલટાની 5 સીટ છે ને એ તો વધી જશે. પણ હવે એનાથી ઊંધી કલ્પના કરો કે 25 સીટવાળી બસમાં 30 મુસાફરો છે તો શું થશે? તો એવું થશે કે આ વધેલા જે 5 મુસાફરો છે ને એણે કંઈક ને કંઈક એડજસ્ટમેન્ટ કરતા રહેવું પડશે. બસ કંઈક

0: આવી જ વાત મોટા પ્રમાણમાં આપણા દેશમાં અને આપણી સાથે બની રહી છે. વિશ્વની કુલ જમીનમાંથી ભારત પાસે જમીનનો માત્ર 2.4% ભાગ છે અને એની સામે અધધ કહી શકાય એટલી વસ્તી છે. તો જેમ ભારતમાં વસ્તી વધારો એ સમસ્યા છે, એમ કેટલાક દેશોમાં ઓછી વસ્તીની સમસ્યા છે. વસ્તી વધુ હોય તો અને વસ્તી ઓછી હોય તો સમાજ જીવન, આર્થિક બાબતો કે પછી સાંસ્કૃતિક રીતે તેનો શો પ્રભાવ પડે છે એ જાણવા આજે આપણે ગામના ચોરે ભેગા થયા છીએ. આજે આપણી સાથે સાલ પીપળિયા ગામના, કે જે પડોદરી તાલુકામાં આવેલું છે, ત્યાંના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અપૂર્વભાઈ ત્રિવેદી હાજર છે અને એ આપણને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે કઈ રીતે આપણે વસ્તી વિશે વિચારણા કરવી જોઈએ એના માટે વાતચીત કરવા હાજર થયા છે. તો સૌ પ્રથમ તો આપણે એમનું સ્વાગત કરીએ અને એમને કહીએ રામ રામ. રામ રામ.
1: રામ રામ સૌને. રામ રામ.
0: ત્રિવેદી સાહેબ, સૌથી પહેલા તો અમને એ જણાવો કે આ વિશ્વ વસ્તી દિવસ શું છે અને શું એના માટે કોઈ થીમ પણ હોય છે?
1: ચોક્કસ. વિશ્વ વસ્તી દિવસ 1987માં વિશ્વની વસ્તી 5 અબજ સુધી પહોંચી હતી. આ ઘટનાને 5 બિલિયન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા 1989થી વિશ્વ વસ્તી દિવસની શરૂઆત કરવામાં આવી.
0: બરાબર.
1: વિશ્વ વસ્તી દિવસનો મુખ્ય હેતુ લોકોમાં વસ્તી સંબંધિત મુદ્દાઓ વિશે જાગૃતિ લાવવાનો છે. તેમાં ખાસ કરીને માતા અને બાળકોનું આરોગ્ય, મહિલા સશક્તિકરણ, લિંગ સમાનતા, કિશોર અને યુવાનોનું આરોગ્ય, પરિવાર નિયોજન, પ્રજનન અધિકારો જેવા વિષયોનો સમાવેશ કરવામાં આવે છે અને આ કારણે જ દર વર્ષે 11 જુલાઈએ વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. આ વખતે પણ વિશ્વ વસ્તી દિવસની થીમ રાખવામાં આવી છે અને આ વખતની થીમ છે યુવાનોને તેમની ઈચ્છા મુજબનું પરિવાર રચવા માટે સશક્ત બનાવીએ. આ થીમ ખૂબ વિચારીને રાખવામાં આવી છે. આજનું ભારત એ યુવાઓનો દેશ છે. ભારતની કુલ વસ્તીના 65% લોકો 35 વર્ષથી નીચેની ઉંમરના છે અને 40% લોકો 15-35 વર્ષના વયજૂથના, એટલે કે યુવા છે. આજનું યુવાધન ખૂબ વિચારશીલ અને પ્રગતિશીલ છે. તેઓ પરિવાર અને ભવિષ્યના આયોજન વિશે ચોક્કસ વિચારો ધરાવે છે. તેમના સંદર્ભમાં વસ્તી વિષયક મુદ્દાઓને રજૂ કરવા અને તેઓ ભવિષ્યની જે દુનિયા રચવા માંગે છે તે માટે તેમને સક્ષમ બનાવવા માટે આ થીમ રાખવામાં આવી છે.
0: પણ સાહેબ, પ્રશ્ન એ થાય કે વધતી જતી વસ્તીની આપણે ચિંતા શું કામ કરવી જોઈએ?
1: સૌને એવું લાગે કે વસ્તી વધારે હોય તો એ શક્તિ બને, તો આપણે શું કામ એને પડકાર માંગીએ છીએ? પણ વધતી વસ્તી એ દેશની શક્તિ તો છે, પણ સાથે સાથે દેશ માટે સૌથી મોટો પડકાર પણ છે. જો વસ્તી સ્વસ્થ, શિક્ષિત, કુશળ અને ઉત્પાદક હોય તો તે દેશના વિકાસમાં મોટું યોગદાન આપે છે. પરંતુ જો વસ્તી વૃદ્ધિ ઉપલબ્ધ સંસાધનો કરતાં વધુ ઝડપથી વધે તો શિક્ષણ, આરોગ્ય, રોજગાર, પાણી, રહેઠાણ અને પર્યાવરણ જેવા અનેક ક્ષેત્રોમાં મુશ્કેલીઓ ઉભી થાય છે.
0: બરાબર.
1: આપણા દેશના સંદર્ભમાં જ્યાં સંસાધનો સીમિત છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ ઝડપી છે, આવી પરિસ્થિતિમાં બેરોજગારી, ગરીબી, રહેઠાણની ઉપલબ્ધતા ના થવી જેવા પડકારો સાથે લોકોની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે આહાર, પાણી, આરોગ્યની સુવિધાઓની ઉપલબ્ધતા ના થવી કે ઓછી ગુણવત્તાયુક્ત સુવિધાઓ મળવી જેવા પડકારો આવી શકે છે.
0: હવે જો આપણે આપણા દેશના સંદર્ભમાં વાત કરીએ તો જે વસ્તી છે અને એની સાથે જે પડકારો જોડાયેલા છે એમાં વિશ્વમાં ભારત કઈ જગ્યાએ છે?
1: આજે વિશ્વની વસ્તી 8 અબજથી વધુ છે અને ભારત હાલમાં વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. ભારતની અંદાજિત વસ્તી 146 કરોડની છે. વિશ્વની કુલ વસ્તીનો લગભગ 70% હિસ્સો માત્ર ભારતનો છે. આ આંકડો આપણને ગૌરવ પણ અપાવે, કારણ કે આપણા પાસે વિશાળ માનવ શક્તિ છે.
0: ચોક્કસ.
1: પરંતુ તેની સાથે સાથે એ વિશાળ જનસમુદાયની સંભાળ લેવાની જવાબદારી પણ વધારે છે. એક સમય એવો હતો કે ભારતમાં એક મહિલાના સરેરાશ 6 જેટલા બાળકો થતા હતા, પરંતુ શિક્ષણ, આરોગ્ય સેવાઓ અને પરિવાર નિયોજનના વ્યાપક પ્રસારને કારણે આજે દેશમાં કુલ પ્રજનન દર, એટલે કે ટોટલ ફર્ટિલિટી રેટ, 2 સુધી ઘટ્યો છે.
0: બરાબર.
1: જે રિપ્લેસમેન્ટ લેવલ ફર્ટિલિટી રેટ 2.1 કરતા પણ ઓછો છે. આ ભારત માટે એક મહત્વની સિદ્ધિ છે. ગુજરાત રાજ્યમાં પણ પરિવાર નિયોજન કાર્યક્રમના સારા પરિણામો જોવા મળ્યા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે 5 મુજબ ગુજરાતનો ટોટલ

0: ફર્ટિલિટી રેટ 1.9 છે, જે રિપ્લેસમેન્ટ લેવલ કરતાં ઓછો છે. એટલે કે ગુજરાતમાં સરેરાશ એક મહિલા પોતાના જીવનકાળમાં લગભગ 2 કરતાં ઓછા બાળકોને જન્મ આપે છે.
1: અને જો ગ્રામ્ય ભારતની વાત કરીએ તો ગ્રામ્ય ભારત આમાં ક્યાં આવે છે?
0: ભારત ગામડાઓનો દેશ છે. આજે પણ દેશની આશરે 65% વસ્તી છે એ ગામડામાં રહે છે. ગુજરાત રાજ્યએ આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી છે. આપણો રાજકોટ જિલ્લો પણ વિકાસની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યો છે. છતાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક પડકારો હજુ જોવા મળે છે, જેમ કે વહેલા લગ્ન થવા, વહેલી ઉંમરે માતૃત્વ ધારણ કરવું, સંતાનો વચ્ચે ઓછું અંતર, પરિવાર નિયોજન વિશે અધૂરી માહિતી, કેટલીક સામાજિક ગેરમાન્યતાઓ. આ બાબતો માતા અને બાળકના આરોગ્ય પર સીધી અસર કરે છે. ગુજરાતમાં હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં ટોટલ ફર્ટિલિટી રેટ શહેરી વિસ્તારો કરતાં થોડો વધુ છે.
1: બરાબર.
0: તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ગ્રામ્ય ગુજરાતમાં ટોટલ ફર્ટિલિટી રેટ લગભગ 2 છે, જ્યારે શહેરી વિસ્તારમાં તે લગભગ 1.7 છે. આથી સ્પષ્ટ થાય છે કે ગ્રામ્ય વિસ્તારમાં પરિવારોમાં પરિવાર નિયોજન સેવાઓની વધુ જરૂરિયાત છે.
1: સાહેબ, ઘણી વખત એવું છે ને કે આપણે આ જ્યારે વસ્તી વધારાની સમસ્યાની વાત કરવા બેસીએ છીએ તો અકબર ને બિરબલની વાર્તા યાદ આવી કે બધા દૂધ રેડવાના છે તો હું પાણી રેડું તો શું વાંધો છે. એટલે આપણને જ્યાં સુધી રોજિંદા જીવન ઉપર એની અસર નથી દેખાતી ને ત્યાં સુધી આપણે ગંભીરતાથી સમસ્યાને લેતા નથી. તો અમારા મિત્રોને થોડું એ જણાવો કે વધતી જતી વસ્તી છે એ આપણા રોજિંદા જીવન ઉપર કેવી અસર પાડે છે.
0: ચોક્કસ. આપણે અમુક મુદ્દાઓને લઈને જ આ વાતને સમજીએ. પહેલી વાત કરીએ ખેતી લાયક જમીનની. ખેતી માટે ઉપલબ્ધ જમીન મર્યાદિત છે. જ્યારે પરિવારમાં સભ્યો વધે ત્યારે જમીનના નાના નાના ભાગ થાય, પરિણામે ખેતીની આવક ઘટે છે, જેના પરિણામે ખેતી પર નિર્ભર પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા સક્ષમ રહેતા નથી, જેથી તેઓ ખેતી છોડી દેશે અને રોજગારના અન્ય વિકલ્પોની શોધ કરશે. આ ઉપરાંત વધતી વસ્તીનો સમાવેશ કરવા રહેઠાણ માટે વધુ જમીનની જરૂરિયાત ઊભી થશે. સરવાળે દેશના ખેત ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થશે. બીજી વાત કરીએ પાણીની સમસ્યા. સૌરાષ્ટ્ર વિસ્તાર ખાસ કરીને પાણીની અછત માટે જાણીતો રહ્યો છે. વસ્તી વધે એટલે પાણીની માંગ પણ વધે. પીવાનું પાણી, ખેતી માટેનું પાણી અને ઔદ્યોગિક ઉપયોગ માટેનું પાણી બધા ઉપર દબાણ વધશે અને સરવાળે પાણીનો અછત ઊભી થશે. રોજગારીની પણ સમસ્યા ઊભી થશે. દર વર્ષે લાખો યુવાનો રોજગાર બજારમાં જોડાય છે. જો રોજગારીની તકો સમાન પ્રમાણમાં ન વધે તો વધતી વસ્તીના પ્રમાણમાં આપણે તમામ લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવી શકીશું નહીં અને તેથી બેરોજગારી વધશે. શિક્ષણ અને આરોગ્ય સેવાઓ પર પણ એનો ભાર પડશે. વસ્તી વધારે હોય ત્યારે શાળાઓ, કોલેજો, હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો પર વધુ ભાર પડે. આપણી પાસે સગવડો સીમિત છે અને લાભાર્થીઓ ખૂબ વધારે છે, જેથી આ સેવાઓની પહોંચ અને ગુણવત્તા ઉપર અસર
1: પડે છે. ચોક્કસ.
0: પર્યાવરણ પર પણ આ વસ્તીની અસર પડશે. વધુ વસ્તીના માટે રહેઠાણ લાયક જમીન ઉપલબ્ધ કરાવવા વૃક્ષોનું કાપકામ કરવું પડે છે, જેનાથી પ્રદૂષણમાં વધારો થાય છે. ઉપરાંત વધુ વસ્તીથી કચરાના ઉત્પાદનમાં પણ વધારો થાય છે, સાથે કુદરતી સંસાધનોના ઉપયોગમાં પણ વધારો થાય છે, જે પર્યાવરણ પર મોટા પાયે અસર કરે છે. આ ઉપરાંત આ તમામ વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલ છે. એક વસ્તુ પર પડતો પ્રભાવ બીજી વસ્તુને અસર કરે છે અને સરવાળે મુશ્કેલીનું ચક્ર શરૂ થાય છે, જેમાંથી બહાર નીકળવું ખૂબ પડકારજનક બને છે.
1: એકદમ સાચી વાત છે. એટલે એક સમય હતો કે જ્યારે આપણા સમાજમાં એવી માન્યતા હતી કે ભાઈ મોટો બહોળો પરિવાર જે છે એ બહુ સારી વાત છે, કુટુંબનું મહત્વ આજે પણ એટલું જ છે. પણ તેમ છતાંય જો નાના પરિવારની આપણે વાત કરીએ તો નાના પરિવારનું મહત્વ શા માટે અથવા એ શા માટે જરૂરી, એના વિશે કંઈ કહેશો?
0: આ બહુ લોકપ્રિય સૂત્ર છે, આપણે બધાએ સાંભળ્યું છે કે નાનો પરિવાર સુખી પરિવાર. પરંતુ આ માત્ર સૂત્ર નથી, જીવનનો એક અનુભવ છે. નાના પરિવારમાં બાળકોને વધુ સારું શિક્ષણ મળે છે, સારું પોષણ મળે છે, માતાનું આરોગ્ય સારું રહે છે, આર્થિક બચત વધે છે અને જીવનની ગુણવત્તા સુધરે છે.
1: અને આપણે જેમ વાત કરીએ એ રીતે કે પરિવાર નિયોજન કરવું પણ ખૂબ જરૂરી છે, તો આ પરિવાર નિયોજન શું છે?
0: પરિવાર નિયોજન શબ્દને એક વસ્તી ઘટાડા સાથે જોડી દેવામાં આવ્યો છે. પણ પરિવાર નિયોજન એટલે ફક્ત વસ્તી ઘટાડો નહીં. પરિવાર નિયોજન એટલે દંપતી દ્વારા પોતાની ઈચ્છા મુજબ સંતાન ક્યારે કરવું, કેટલા સંતાન રાખવા, બે સંતાન વચ્ચે કેટલું અંતર રાખવું તે અંગેનો જવાબદાર નિર્ણય. પરિવાર નિયોજન યોગ્ય સમયે યોગ્ય

0: સંખ્યામાં અને યોગ્ય અંતર સાથે સંતાન પ્રાપ્તિ માટે મદદરૂપ બને છે.
1: તો પરિવાર નિયોજન કાર્યક્રમ જે છે એની થોડી માહિતી અમારા મિત્રોને પહોંચાડો.
0: આપણો ભારત વિશ્વનો એવો પ્રથમ દેશ હતો જેણે 1952માં રાષ્ટ્રીય પરિવાર નિયોજન કાર્યક્રમ શરૂ કર્યો.
1: અચ્છા.
0: જી, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ એ સમયે માતા મૃત્યુદર ઘટાડવો, બાળ મૃત્યુદર ઘટાડવો, માતા અને બાળકનું આરોગ્ય સુધારવું અને સુખી પરિવારનું નિર્માણ કરવું એ હતો. આ કાર્યક્રમ અંતર્ગત લગ્ન અને બાળક તથા બે બાળકો વચ્ચે સલામત અંતર રાખવા અને યોગ્ય સમયે સંતાન પ્રાપ્તિ કરવા માટે પરામર્શ સેવાઓ અને પદ્ધતિઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર બે સંતાન વચ્ચે પૂરતું અંતર રાખવાની ભલામણ કરે છે. ઓછામાં ઓછું 3 વર્ષનું અંતર રાખવાથી માતાનું આરોગ્ય સુધરે છે, બાળકનો વિકાસ સારો થાય છે, ઓછા વજનના બાળકનો જન્મ ઘટે છે અને કુપોષણનું જોખમ પણ ઘટે છે.
1: એટલે આ આપણે એમ કહીએ ને કે એક રીતે તો જે ભવિષ્યની પેઢી આપણે તૈયાર કરી રહ્યા છીએ અથવા તો જે નાગરિક તૈયાર કરી રહ્યા છીએ એની જ સુખાકારી માટેનો આ આખો એ કાર્યક્રમ છે. તો અત્યારે રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ પરિવાર નિયોજનની કયા પ્રકારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે?
0: હાલ રાષ્ટ્રીય કાર્યક્રમ હેઠળ ઘણી બધી પદ્ધતિઓ ઉપલબ્ધ છે અને આ તમામ પદ્ધતિઓ સરકારી હોસ્પિટલ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને આરોગ્ય કેન્દ્રોમાં મફત ઉપલબ્ધ છે. પદ્ધતિઓને વહેંચીને વાત કરીએ તો બિનકાયમી પદ્ધતિ એટલે કે જે ટેમ્પરરી મેથડ છે કે જેમાં સૌથી પહેલી પદ્ધતિ આપણે લઈએ ગર્ભનિરોધક ગોળી, જે દૈનિક લેવાતી ગોળી છે અને યોગ્ય માર્ગદર્શન હેઠળ ઉપયોગ કરવામાં આવે તો પરિવાર નિયોજનનો અર્થ સારે છે. એ સિવાય છાયા નામની ગોળી આવે છે જે સરકાર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી અસ્થાયી પદ્ધતિ છે. અઠવાડિયામાં 2 વખત અને 3 મહિના પછી અઠવાડિયામાં 1 જ વખત લેવી પડે છે. આ હોર્મોન વિનાની ગોળી છે એટલે એનાથી કોઈ આડઅસર થતી નથી. એ ઉપરાંત કોન્ડોમ છે જે સરળ, સુરક્ષિત, મફત ઉપલબ્ધ છે અને પરિવાર નિયોજન સાથે એચઆઈવી સહિતના અન્ય ચેપથી પણ રક્ષણ આપે છે. અંતરા નામનું એક ઇન્જેક્શન પણ આવે છે જે 3 મહિના સુધી અસરકારક રહે છે લીધા પછી અને દર 3 મહિને 1 જ વાર લેવું જરૂરી હોય છે.
1: બરાબર.
0: અને જ્યારે પણ ફરીવાર ગર્ભાવસ્થા રાખવાની શક્યતા ઈચ્છા થાય ત્યારે આ ઇન્જેક્શન બંધ કરવાના 6 થી 7 માસમાં ગર્ભાવસ્થા રહેવાની શક્યતા રહે છે. બિનકાયમી લાંબા ગાળાની પદ્ધતિ વિશે વાત કરીએ તો આંકડી એ બહુ જ પ્રચલિત પદ્ધતિ છે જેને આપણે કોપર્ટી કહીએ છીએ. એ લાંબા ગાળાની સુરક્ષિત પદ્ધતિ છે અને 5 થી 10 વર્ષ સુધી અસરકારક રહે છે અને આંકડીને દૂર કરાવ્યા બાદ ફરીથી ગર્ભધારણ કરવા માટે તુરંત જ સક્ષમ બની શકાય છે. એ ઉપરાંત આંકડીને પ્રસૂતિ પછી તુરંત પણ મૂકવામાં આવે છે જેને PPIUCD કહેવામાં આવે છે. આ પદ્ધતિ પણ ખૂબ જ સરળ છે અને શરૂઆતથી જ રક્ષણ આપે છે એટલે માતાનું આરોગ્ય જોખમમાં મૂક્યા વિના 2 બાળકો વચ્ચે સુરક્ષિત અંતર જાળવવામાં મદદરૂપ થાય છે. કાયમી પદ્ધતિની વાત કરીએ તો પુરુષ નસબંધી ખૂબ જ સરળ, સલામત અને વાટકાપ વિનાની પદ્ધતિ છે અને તેનાથી પુરુષત્વ પર કોઈ અસર થતી નથી. એ ઉપરાંત સ્ત્રી નસબંધી પણ પરિવાર પૂર્ણ થયા બાદ અપનાવી શકાય છે અને સંપૂર્ણ સલામત છે અને ઓછા સમયમાં પૂર્ણ થાય છે અને એ દૂરબીનથી પણ કરવામાં આવે છે અને ખૂબ જ ઓછા ટાંકા સાથે એ ઓપરેશન છે એ કરવામાં આવે છે.
1: ઘણી બધી પદ્ધતિઓ અમલમાં હોવા છતાંય આપણે જોઈએ છીએ કે આપણા સમાજમાં નવી કોઈ પણ બાબત હોય એના માટે કોઈક ને કોઈક પ્રકારની ગેરમાન્યતા છે એ ફેલાયેલી હોય જ છે. તો પરિવાર નિયોજનની આ બધી પદ્ધતિઓ છે એની સાથે પણ અમુક ગેરમાન્યતાઓ જોડાયેલી છે કે જેનાથી લોકો એના તરફ આકર્ષાતા નથી અથવા એનો અમલ કરતા નથી. તો એ ગેરમાન્યતાઓ કઈ કઈ છે?
0: ગેરમાન્યતાઓમાં અમુક લોકો માને છે કે નસબંધીથી કમજોરી આવી જાય અથવા કોપર્ટીથી ભારે નુકસાન થાય, વજન વધી જાય, માસિક સ્ત્રાવ વધુ આવે અને કમજોરી વધી જાય, ગોળીઓની કાયમી આડઅસર થાય. આ તમામ માન્યતાઓ વૈજ્ઞાનિક રીતે ખોટી છે.
1: અચ્છા.
0: કોઈ પણ પદ્ધતિની સામાન્ય આડઅસર હોય છે જે વ્યક્તિની તાસીર પર આધાર રાખે છે, પરંતુ એક પણ પ્રકારની પદ્ધતિ ઉપરોક્ત પ્રકારની ગંભીર આડઅસરો કરતી નથી. આથી કોઈ પણ પદ્ધતિ અપનાવતા પહેલા આરોગ્ય કર્મચારીની સલાહ લેવી જોઈએ જેથી સામાન્ય આડઅસરો પણ નિવારી શકાય. આનંદની વાત છે કે ભારતમાં ગર્ભનિરોધક પદ્ધતિઓનો ઉપયોગ સતત વધી રહ્યો છે. નેશનલ ફેમિલિયલ સર્વે 5 મુજબ દેશમાં લગભગ 2/3 પરિણિત મહિલાઓ કોઈ ને કોઈ પરિવાર નિયોજન પદ્ધતિનો ઉપયોગ કરે છે. ગુજરાતમાં પણ પરિવાર નિયોજન પદ્ધતિઓનો ઉપયોગ છેલ્લા દાયકામાં નોંધપાત્ર રીતે વધેલો છે.
1: પરિવાર નિયોજનની વાત જ્યારે થતી હોય ને ત્યારે એક અનમે

0: નીડ એવો શબ્દ એમાં વપરાતો આપણે સાંભળીએ છીએ, તો આ શું છે એના વિશે થોડી વાત કરો.
1: બેન, ખૂબ સરસ પ્રશ્ન છે. આ એક ખૂબ મહત્વનો શબ્દ છે, અનમેટ નીડ ફોર ફેમિલી પ્લાનિંગ. એટલે એવી મહિલા કે દંપતી જે હાલમાં બાળક નથી ઈચ્છતા અથવા બાળકમાં અંતર જાળવવા પણ માંગે છે, પણ કોઈ પણ પ્રકારની પરિવાર નિયોજન પદ્ધતિનો ઉપયોગ કરતા નથી, આ સ્થિતિને અનમેટ નીડ કહીએ છીએ. નેશનલ ફેમિલી સર્વે 5 મુજબ ભારતમાં અનમેટ નીડ આશરે 9.4% છે. એટલે કે દર 100 માંથી લગભગ 9-10 મહિલાઓને પરિવાર નિયોજનની જરૂરિયાત હોવા છતાં કોઈ પદ્ધતિનો ઉપયોગ કરતા નથી. એના કારણો પણ છે, માહિતીનો અભાવ હોઈ શકે, ખોટી માન્યતાઓ હોઈ શકે, પરિવારનો વિરોધ હોઈ શકે, સામાજિક સંકોચ હોઈ શકે, અથવા સેવાઓની પહોંચ એમના સુધી ના પહોંચી હોય એ પણ હોઈ શકે. આ ઘટાડવી ખૂબ જ જરૂરી છે, કારણ કે અનમેટ નીડ ઘટાડવાથી અનિચ્છનીય ગર્ભધારણ ઘટે છે, માતા મૃત્યુદર ઘટે છે, બાળકોનો મૃત્યુદર ઘટે છે, ગર્ભપાતની જરૂરિયાત ઘટાડે છે, પરિવાર નિયોજન કાર્યક્રમના યોગ્ય પરિણામો આપે છે અને વસ્તી નિયંત્રણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અનમેટ નીડને આપણે ઘટાડી કઈ રીતે શકીએ? વસ્તી વિશે પડકારો વિશે આપણે જાગૃતિ લાવીએ અને સમાજને શિક્ષિત બનાવીએ અને તેમને પોતાની જવાબદારી વિશે જાગૃત બનાવીએ.
0: બરાબર.
1: પરિવાર નિયોજનની જુદી જુદી પદ્ધતિઓ વિશે લોકોને માહિતીગાર કરી યોગ્ય પદ્ધતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કરીએ. લોકો પણ શરમ અને સંકોચ છોડી આ વિશે વાત કરતા થાય અને પરિવાર નિયોજનનો પ્રાથમિક અને પાયાની જરૂરિયાત તરીકે સમજે અને અપનાવે. ખાસ કરીને આજના યુવાઓ અને કિશોર કિશોરીઓને પણ આ અંગે પૂરતું શિક્ષણ પ્રદાન કરવું, જેથી તેઓ પોતાના નિર્ણયો સ્વબળે કરવા માટે સક્ષમ બને અને જે વિસ્તારો સુધી આ સેવાઓની પહોંચ નથી એ વિસ્તારો સુધી આપણે સેવાઓ પહોંચાડીએ. અને આરોગ્ય વિભાગના તમામ આશા બહેનો અને આરોગ્ય કર્મચારીઓ છે એ આ જ મુદ્દાઓ પર કાર્યરત કરી રહીને કામ કરી રહ્યા છે.
0: સાહેબ, આજે આપણે શરૂઆતમાં જેવી વાત કરી કે વિશ્વ વસ્તી દિવસની આ વખતની જે થીમ છે એમાં યુવાનોને ખાસ તો ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, તો યુવાનોની ભૂમિકા વિશે આપનું શું કહેવું છે?
1: આ વર્ષનો મુખ્ય સંદેશ યુવાઓને સશક્ત બનાવવાનો છે.
0: બરાબર.
1: કારણ કે આજનો યુવા જે ભવિષ્યમાં પરિવાર શરૂ કરવા વિચારી રહ્યો હોય અને આજના સાંપ્રત સમયના પડકારો સાથે પોતાનો પરિવાર અંગે પણ ચિંતિત હોય, ત્યારે તેમને નિર્ણયો લેવા માટે સક્ષમ કરવા ખૂબ જ જરૂરી છે. યુવાનો શિક્ષણ પૂર્ણ કરે, યોગ્ય ઉંમરે લગ્ન કરે, પરિવાર અંગે જાણકારીપૂર્વક અને જવાબદારીપૂર્વક નિર્ણય લે અને આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરે તો સમાજનો વિકાસ ઝડપી બને છે.
0: એટલે આપણે એવું કહી શકીએ કે યુવાનો જે છે એ મુખ્ય ધરીરૂપ છે કોઈ પણ સમાજ માટે. એમનું જેવું વર્તન હશે એની અસર સમાજના ભવિષ્ય ઉપર પડતી હશે. હવે આપણે વાત કરતા કરતા કાર્યક્રમના અંતિમ પડાવ સુધી તો પહોંચી ગયા છીએ, તો અમારા જે મિત્રો સાંભળી રહ્યા છે એમને તમે શું સંદેશ આપવા માંગશો?
1: રાજકોટ જિલ્લાના અને આપણા ગ્રામ્ય વિસ્તારના જે પણ પ્રિય ભાઈઓ અને બહેનો કાર્યક્રમ સાંભળી રહ્યા છે, સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક અને સુખી પરિવાર માટે પરિવાર નિયોજન અપનાવવું જરૂરી છે. સુરક્ષિત અને મજબૂત ભવિષ્ય તેના પર નિર્ભર કરે છે કે તમે આજે શું નિર્ણય લ્યો છો. તમારા નજીકના આરોગ્ય સબસેન્ટર, પીએચસી, સીએચસી, સરકારી હોસ્પિટલ પર પરિવાર નિયોજનની તમામ સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે. વધુ માહિતી માટે તમે આશા બહેન અથવા આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરી શકો છો. સૌ સાથે મળીને આપણા દેશને સશક્ત, પ્રગતિશીલ અને વિકસિત બનાવવામાં મદદરૂપ થઈએ અને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ચાલો આપણે સંકલ્પ કરીએ કે યોગ્ય ઉંમરે લગ્ન કરીશું, સંતાનો વચ્ચે પૂરતું અંતર રાખીશું, પરિવાર નિયોજન અંગે સાચી માહિતી મેળવીશું, માતા અને બાળકના આરોગ્યને પ્રાથમિકતા આપીશું. માત્ર વસ્તી ઘટાડવી એ આપણું લક્ષ્ય નથી. આપણું લક્ષ્ય છે કે દરેક દંપતીને પોતાના પરિવાર અંગે સ્વતંત્ર અને જાણકારીપૂર્વક નિર્ણય લેવાનો અધિકાર મળે, દરેક ગર્ભધારણ ઇચ્છિત હોય અને દરેક બાળકને સ્વસ્થ જીવનની શરૂઆત મળે. આ જ વિશ્વ વસ્તી દિવસ 2026નો સાચો સંદેશ છે, કારણ કે નાનું પરિવાર માત્ર પરિવાર માટે નહીં પરંતુ ગામ, જિલ્લો, રાજ્ય અને દેશના વિકાસ માટે પણ જરૂરી છે.
0: આપણે સતત એવી કહેવતો સાંભળતા આવ્યા હોઈએ ને કે જાજા હાથ રળી આમણા, પણ દરેક ક્ષેત્રમાં એની જરૂર નથી. આપણે જાણીએ છીએ કે જ્યારે બાળકોની સંખ્યા મર્યાદિત હોય છે તો એ દરેક બાળક તો વિકાસ બહુ સારો થાય છે અને એક સ્વસ્થ બાળક છે એ જ ભવિષ્યનો સ્વસ્થ નાગરિક છે. તો સ્વાભાવિક છે કે

માં જ પણ સ્વસ્થ બને છે. એટલે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આપણે જે આજે વાતચીત કરી, મને લાગે છે કે મિત્રોને પણ એ ઘણી ગમી હશે, ગળે ઉતરી હશે, અને જેમ આપણી વાતચીત સાંભળી એવી રીતે તમારી સાથે પણ જો કોઈ મિત્ર વાતચીત કરવા માંગતા હશે અથવા તો આ કાર્યક્રમ વિશે માહિતી આપવા માંગતા હશે તો એમને તમારો ફોન નંબર આપી દઈએ. 99-0997-8-29 એટલે કે 9909-87-829. મિત્રો, ફરી એક વખત જાણ કરી દઈએ કે પડધરી તાલુકાના સાલપીપળિયા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર અપૂર્વભાઈ ત્રિવેદી આજે આપણી સાથે હતા અને આપણને વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે એમણે ખૂબ બધી સરસ મજાની માહિતી આપી છે. તો એમનો આભાર માનીએ, એમને રામ રામ કહીએ, તમને બધાને રામ રામ કહીએ, પણ એ પહેલા એક ગીત સરસ મજાનું સાંભળીએ અને બધાની રજા લઈએ. રામ રામ રામ રામ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે,
1: અને આયરવાર કાલે બેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ અને બધાને કહીએ
3: રામ રામ રામ રામ.

આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ. આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ ગામનો ચોરો. થોડી જ પળોમાં ગુજરાતીમાં સમાચાર પ્રસારિત કરાશે.

0: આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અનુરોધ કર્યો. વિયેતનામમાં ટાપુ પાસે હોડી પલટી જતાં 15 ભારતીયોના મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને સાઉથહેમ્પટનમાં 5 T20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની 2 દિવસની ન્યૂઝીલેન્ડની મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ આવવા રવાના થયા છે. છેલ્લા 4 દાયકા કરતાં વધુ સમયગાળામાં ભારતના કોઈ પ્રધાનમંત્રીની ન્યૂઝીલેન્ડની આ પ્રથમ મુલાકાત હતી, જેણે દ્વિપક્ષીય સંબંધોને મોટો વેગ આપ્યો છે. મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ન્યૂઝીલેન્ડના સમકક્ષ ક્રિસ્ટોફર લક્સન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓની ઉપસ્થિતિમાં સંરક્ષણ, પ્રવાસન, રમતગમત, આપત્તિ વ્યવસ્થાપન તેમજ ડેરી અને પશુપાલન સહિતના ક્ષેત્રોમાં 5 સમજૂતીપત્રોની આપ લે કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ન્યૂઝીલેન્ડમાં વસતો ભારતીય સમુદાય બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ છે. ઓકલેન્ડમાં સ્પાર્ક અરેના ખાતે એક સામુદાયિક કાર્યક્રમમાં ભારતીય પ્રવાસીઓને સંબોધિત કરતાં શ્રી મોદીએ કહ્યું કે ભારત ન્યૂઝીલેન્ડના સંબંધો સહિયારી યાદો, સ્થાયી મિત્રતા, સમાન મૂલ્યો અને ઉજ્જવળ ભવિષ્ય માટેની પ્રતિબદ્ધતા પર આધારિત છે. તેમણે કહ્યું કે ઓકલેન્ડથી વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચથી ક્વિન્સટાઉન સુધી ભારતીય સમુદાયે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 4 દાયકા પછી ભારતના કોઈ પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડની મુલાકાત લીધી છે.
1: 40 સાલ કે બાદ કોઈ ભારતીય પીએમ ન્યૂઝીલેન્ડ કી ધરતી પર આયા હૈ. યે મેરા સૌભાગ્ય હૈ. મેં ન્યૂઝીલેન્ડ કે સભી નિવાસીઓ કે લીએ, આપ સભી લોગો કે લીએ 140 કરોડ ભારતીયો કી શુભકામનાએ લેકર આયા હું. સાથીઓ, પ્રધાનમંત્રી કે રૂપ મેં ભલે હી મેરા પહેલા ન્યૂઝીલેન્ડ દોરા હૈ, લેકિન 25-30 સાલ પહેલે જબ મેં કિસી સરકાર મેં ભી હિસ્સા નહીં થા, સાર્વજનિક જીવનમાં મુજે કોઈ જાણતા નહીં થા, તબ ભી મુજે યહાં ન્યૂઝીલેન્ડ આને કા અવસર મિલા થા.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચેના રમતગમત સંબંધોના 100 વર્ષ થયા છે. આ પ્રસંગે તેમણે 1 સદી પહેલા ભારતીય હોકી ટીમની ન્યૂઝીલેન્ડની મુલાકાતને ટાંકી હતી.
1: इस साल इंडिया न्यूजीलैंड स्पोर्टिंग रिलेशंस को 1 साल पूरे हो रहे हैं. 100 साल पहले हमारी हॉकी टीम न्यूजीलैंड खेलने आई थी और उस टूर में मेजर ध्यानचंद के शानदार परफॉर्मेंस की हर तरफ चर्चा हो रही थी. उनकी हॉकी ने न्यूजीलैंड के लोगों का भी दिल जीत लिया था.
0: પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડ સાથે થયેલા મુક્ત વ્યાપાર કરારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: હમને ભારત ન્યૂઝીલેન્ડ સંબંધો કો સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કે સ્તર પર લે જાને કા ઐતિહાસિક નિર્ણય લિયા હૈ. ઇસકે અંતર્ગત હમ હર ક્ષેત્ર મેં સ્પષ્ટ લક્ષ્યો

0: ठोस परिणामों के साथ आगे बढ़ेंगे। इस वर्ष हमने रिकॉर्ड समय में फ्री ट्रेड एग्रीमेंट किया। इस उपलब्धि से दोनों देशों के उद्योगों, किसानों और युवाओं के लिए नए द्वार खुलेंगे।
1: આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સને બંને દેશો વચ્ચે વધી રહેલી વ્યૂહાત્મક અને આર્થિક ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ન્યૂઝીલેન્ડ ભારત મુક્ત વ્યાપાર કરાર પર હસ્તાક્ષર થવાથી કીવી નિકાસકારો માટે 1.4 અબજ લોકોના બજારના દ્વાર ખુલ્યા છે અને ન્યૂઝીલેન્ડમાં ભારતીય વ્યવસાયો માટે નવી તકો ઉભી થઈ છે. તેમણે વૈશ્વિક સ્તરે ભારતના વધી રહેલા કદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ન્યૂઝીલેન્ડના વિકાસમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અપીલ કરી છે અને વ્યક્તિત્વને ઘડવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે. આજે નવી દિલ્હીમાં જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયનું ઉદઘાટન કરતા શ્રી શાહે જણાવ્યું કે લોકનાયક જયપ્રકાશ નારાયણ એક મહાન સ્વતંત્ર સેનાની, વિચારક અને રાષ્ટ્રીય નેતા હતા જેમણે દેશ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે દેશ અને તેના લોકોને સમજવા માટે વાંચન આવશ્યક છે. તેમણે વધુમાં જણાવ્યું કે ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં દરેક ગામમાં પુસ્તકાલયો ખોલવામાં આવ્યા છે, જેમાં આશરે 3000 થી 4000 પુસ્તકો છે. તેમણે ઉમેર્યું હતું કે આ પુસ્તકાલયો એક કેન્દ્રીય પુસ્તકાલય સાથે જોડાયેલા છે, જેમાંથી 1.25 લાખથી વધુ પુસ્તકોનો સંગ્રહ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું કે જયપ્રકાશ નારાયણ જાહેર પુસ્તકાલયમાં 32000થી વધુ પુસ્તકોનો સંગ્રહ છે.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો.
1: કેન્દ્રીય રેલવે અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે હૈદરાબાદને મોટા હાઈસ્પીડ રેલ હબ તરીકે વિકસાવવાની યોજનાઓની જાહેરાત કરી છે, જેમાં શહેરને પુણે, ચેન્નાઈ અને બેંગલુરુ સાથે જોડતા સૂચિત બુલેટ ટ્રેન કોરિડોરનો સમાવેશ થાય છે. હૈદરાબાદમાં એક ઉદ્યોગ જગતના કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું કે હાઈસ્પીડ રેલ નેટવર્ક મુસાફરીના સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે અને દક્ષિણ ભારતના પ્રમુખ આર્થિક કેન્દ્ર વચ્ચે સંપર્ક મજબૂત કરશે. મંત્રીશ્રીએ ભારતના સતત વધી રહેલા ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રો પર પણ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે દેશે AI એઝ એ સર્વિસ મોડેલ અપનાવ્યું છે અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનમાં તેલંગાણા મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ પ્રસંગે બોલતા કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 5 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે અને સિકંદરાબાદ તેમજ નામપલ્લી સહિત તેલંગાણાના 42 રેલવે સ્ટેશનનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને જણાવ્યું છે કે લોકશાહીમાં મતભેદો હોવા સ્વાભાવિક છે, પરંતુ બંધારણ અને લોકકલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા સર્વોપરી રહેલી છે. ગયાજી ખાતેના બીપાડ પરિસરમાં બિહાર વિધાનસભાના સભ્યો માટેના ઓરિએન્ટેશન અને તાલીમ કાર્યક્રમના ઉદઘાટન સત્રને સંબોધિત કરતા શ્રી રાધાકૃષ્ણને જનપ્રતિનિધિઓને લોકતાંત્રિક મૂલ્યો, પારદર્શિતા અને જનતા પ્રત્યેની જવાબદારીને સર્વોચ્ચ અગ્રતા આપવા આહવાન કર્યું. વિયેતનામમાં ભારતીય પર્યટકોને લઈને જઈ રહેલી હોડી ફુકવોક ટાપુ પાસે પલટી જતા 15 લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનામાં 21 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હોડીમાં 32 ભારતીય પર્યટક અને ચાલક દળના 4 સભ્યો મુસાફરી કરી રહ્યા હતા. સ્થાનિક અહેવાલોમાં વિયેતનામના અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું કે 2 પર્યટકોની સ્થિતિ ગંભીર છે. તમામ 15 મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. ભારતીય પર્યટકોમાંથી મોટાભાગના આંધ્રપ્રદેશ અને તેલંગાણાના હતા. હેનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું કે જાણકારી અને મદદ માટે હોચી મિન શહેરમાં ભારતના કોન્સ્યુલેટ જનરલ અને હેનોઈ સ્થિત દૂતાવાસમાં કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આકાશવાણી સમાચાર સાથે વાતચીત કરતા હવામાન વિભાગના વૈજ્ઞાનિક ડોક્ટર નરેશે જણાવ્યું કે આગામી 2 દિવસ દરમિયાન ઉત્તર પૂર્વના કેટલાક ભાગોમાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. તેમણે ઉમેર્યું કે આસામ માટે આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં ભારે વરસાદની અપેક્ષા છે, જ્યારે દિલ્હીમાં મોડી સાંજ સુધીમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5મી T20 મેચની શ્રેણીની અંતિમ મેચ આજે સાઉથમ્પ્ટનમાં રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ પ્રમાણે ઇંગ્લેન્ડે 5 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 44 રન કર્યા છે. ઇંગ્લેન્ડે શ્રેણીમાં 3-0થી અજય લીડ મેળવી લીધી છે. ભારત એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચ પહેલા આ મેચ જીતવા માટે પ્રયત્નશીલ રહેશે. લંડનના

0: લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ઐતિહાસિક એકમાત્ર મહિલા ટેસ્ટ મેચના બીજા દિવસે ઇંગ્લેન્ડે તેની પ્રથમ ઇનિંગ્સમાં 170 રનમાં ઓલ આઉટ થયું હતું. 115 રનની સરસાઈ સાથે ભારતે બીજી ઇનિંગમાં 3 ઓવરમાં વિના વિકેટે 4 રન કર્યા છે. આ અગાઉ ગઈકાલે ભારતીય ટીમ તેની પ્રથમ ઇનિંગમાં 285 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા 83 રન બનાવ્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 58 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડમાં વસતા ભારતીય સમુદાયને બંને દેશો વચ્ચે વધી રહેલી ભાગીદારીનો મહત્વપૂર્ણ સ્તંભ ગણાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે યુવા પેઢીને પુસ્તકાલયો સાથે જોડવા અનુરોધ કર્યો. વિયેતનામમાં ટાપુ પાસે હોડી પલટી જતા 15 ભારતીયોના મૃત્યુ, 2ની સ્થિતિ ગંભીર. આગામી 4-5 દિવસ દરમિયાન દેશના ઉત્તર અને પૂર્વ ભાગોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અને સાઉધમ્પ્ટનમાં 5 T20 મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે રાત્રિના 8 થયા છે. આ સમય છે આપના મનપસંદ કાર્યક્રમ સારેગામાનો. સારેગામા કાર્યક્રમના પ્રારંભે આપને સંભળાવીએ દિલબર, માફ કરશો, ગીતના બોલ છે દિલબર, ફિલ્મ છે સિર્ફ તુમ, અલકા યાજ્ઞિક અને સાથીઓનો સ્વર, ગીતના શબ્દો સમીરના.

0: 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત. આપણી સમૃદ્ધ જૈવ વિવિધતાનો પરિચય અને જાળવણીની વાત લઈને આવે છે જૈવિક વિવિધતાનું જતન.
0: દર રવિવારે સાંજે 6:30 વાગે જૈવિક વિવિધતાનું જતન.
2: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં આગળ આપને સંભળાવીએ બોમ્બે ફિલ્મનું આ ગીત. મહેબૂબના શબ્દો, સંગીત એ આર રહેમાનનું અને સ્વર ચિત્રાનું.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: जल छे तो आपनी चाहिए, चालो घर अने ऑफिस मा रेन वाटर हार्वेस्टिंग टेक्नोलॉजी अपनाविए। रिचार्ज पिट अने शाफ्ट बनाविए, बिन उपयोगी बोरवेल ने ठीक करिए, जलाशयों मा काप दूर करिए, वधु ने वधु वृक्षों वाविए। चालो आ वरसाद मा कैच द रेन अभियान साथे जोड़ाइए।
2: ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી। મિત્રો, કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ બરસાત ફિલ્મનું આ ગીત, કુમાર સાનુ અને અલકા યાજ્ઞિકનું યુગલ સ્વર, ગીતના બોલ સમીરના, સંગીત નદીમ શ્રવણનું।

સારેગામા કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો સુમધુર મસ્ત મજાના 90s ગીતો. કાર્યક્રમમાં હવે સાંભળીએ દીવાના ફિલ્મનું આ ગીત, અલકા યાજ્ઞિક અને વિનોદ રાઠોડનો સ્વર, ગીતના બોલ સમીરના, સંગીત નદીમ શ્રવણનું.

મસ્ત મજાના ગીતો આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સારેગામામાં. હવે સાંભળાવીએ દિલવાલે દુલ્હનિયા લઈ જાયેંગે આ ફિલ્મનું ગીત, લતા મંગેશકર અને કુમાર સ્વાનુનો યુગલ સ્વર, ગીતના બોલ આનંદ બક્ષીના, સંગીત જતીન લલિતનું.

દિલવાલે. આ ફિલ્મનું ગીત સાંભળીએ કુમાર સાનુ, અલકા યાજ્ઞિક અને અજય દેવગનનો સ્વર. ગીતના બોલ સમીરના, સંગીત નદીમ શ્રવણનું.

સારેગામા કાર્યક્રમના અંતે સાંભળીએ સડક ફિલ્મનું આ ગીત, અનુરાધા પૌડવાલનો સ્વર, ગીતના બોલ સમીરના, સંગીત માફ કરશો, ગાયક કલાકારો અનુરાધા પૌડવાલ અને મનહર ઉદાસ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્સ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મિત્રો, અત્યારે રાત્રિના 9:15 થઈ છે. આપને સંભળાવીએ ગુજરાતી ગઝલ, સ્વર સોલી કાપડિયાનો.

ગુજરાતી ગઝલ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. કલાકાર સોલી કાપડિયા.